નમસ્કાર સુપ્રભાત શ્રોતા મિત્રો, ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. આજે બુધવાર 8 જુલાઈ 2026, વિક્રમ સંવત 2082, જ્યેષ્ઠવદ 8, સવારના 5:57 થઈ રહી છે. સભાનો શુભારંભ શહેનાઈની મંગળ સુરાવલીઓ સાથે કરીએ.

સુવિચાર સાથે. જ્યારે હૃદયમાં કૃતજ્ઞતા હોય અને હોઠો પર ઈશ્વરનું નામ હોય ત્યારે જીવનની દરેક મુશ્કેલી સરળ બની જાય છે. હે પ્રભુ, મારી અંદર હંમેશા આ ભાવ જીવંત રાખજો. ભક્તિ સંગીતના કાર્યક્રમમાં સાંભળીએ તુલસીદાસની રચના નયન પંચોલીના સ્વરમાં.

હું ના બોલું અને તોય તું સાંભળે, માટે તારું નામ ઈશ્વર. તું ના બોલે અને તોય મને સંભળાય, તેનું નામ શ્રદ્ધા. તુલસીદાસજીની રચના સાંભળીએ મયુરિકા ઓઝાના સ્વરમાં.

મીરાબાઈની રચના આપ સાંભળી રહ્યા હતા સરોજ ગુંદાણી, પુનિત કંથારિયા અને સાથીઓના સ્વરમાં. આ સાથે જ ભક્તિ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થયો.

0: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. રજૂ કરીએ છીએ ચિંતન શ્રેણી અમૃત ધારા. આજનો વિષય છે પથ. વક્તા લતા હિરાણી.
1: ફૂલ પત્તી ડાળી પર્ણના દ્વારો વટાવી પવન પાલખી પર સવાર થઈ કેટલી મૃદુતાથી પંખીઓના ટહુકા આપણા કાનોમાં પ્રવેશી જાય છે, અને પછી રોમાંચનો એક આખો દરિયો અસ્તિત્વમાં પથરાઈ જાય છે. કુદરત અને માનવને ઈશ્વરે એક આનંદ માર્ગથી જોડ્યા છે. કુદરતનું પ્રત્યેક તત્વ, કહો કે ઈશ્વરનું તમામ અણમોલ સર્જન, પર્વત, સાગર, નદી, ઝરણા, વૃક્ષ, વેલી, ફળ, ફૂલ, ટહુકા કે પુષ્પોની સુગંધ, આ બધા તત્વો સત્ચિત્ત અને આનંદનું સ્વરૂપ છે. ઈશ્વર નિર્મિત આ યાત્રા પથનું આરંભ બિંદુ છે કુદરત અને એનું અંતિમ બિંદુ છે માનવ. આ સમૂળી યાત્રા એ જીવ અને જગત, પ્રકૃતિ અને માનવના આનંદની ઉત્સવ લીલા છે. ક્યારેક સવારના પોરમાં બાલ્કનીમાં ઊભા ઊભા શાંત સડકોને ચૂપચાપ જોઈ રહેતા હોઈએ ત્યારે એમ થાય કે આ સડકને, પથને હૃદય જેવું જરૂર હશે. મૌન સડક ઉપરથી પસાર થતા પગલાઓ કે એની છાતી પર પુરપાટ દોડીએ જતા વાહનો સડકના જડત્વને કાપે છે અને એનું હૃદય ખોલે છે, ને ત્યારે લાગે છે કે જાણે પથ સૌને પળવાર થોભી જવા વિનવે છે. કહે છે, તમારી આ પુરપાટ દોડ, દિવસ રાત થંભ્યા વગરની દોટમાં તમે ક્યાં પહોંચવાના છો ખબર છે? ખરેખર ક્યાંય પહોંચવાનું છે કે પછી આંખો મીંચીને દોડીએ જવું, એ જ તમારો જીવન મંત્ર બની ગયો છે? પથ પર પગલા માંડતો માનવી એના કશા જ અનુભવ વિના પસાર થઈ જાય ત્યારે જડ કોને ગણું, પથ કે માનવીને? માનવી ધારે તો પથની હૂંફ કે ઠંડક, પથનું ખરબચડાપણું માણી શકે છે. એના તળિયા પથ સાથે દોસ્તી માંડે તો એને કેટલીય રોમાંચક કથાઓ સાંભળવા મળે ખરી. એ ધારે તો માથા પર છવાયેલા આકાશની પરમતા અનુભવી શકે અને એ રીતે પોતાની હયાતીનો મહિમા પણ. પથની ચારે બાજુ પ્રસરેલું વાતાવરણ, એ લીલું હોય કે સૂકું, શહેરી હોય કે ગ્રામ્ય, પણ એને અનુભવવાનું ચૂકવા જેવું નથી. પથ નિર્જીવ નથી, એ જીવંત છે. શહેરની ચકાચક સડકો કે પછી રજોટાયેલા પથરાળ વાંકા ચૂકા ગ્રામ્ય રસ્તાઓ, અથવા અડાબીડની વચ્ચે અચાનક ઉગી જતી કે એમ જ ખોવાઈ જતી અરણ્ય કેડીઓ માનો સ્પર્શ ઝંખે છે. કોઈ રમતિયાળ બાળક, ઉછળતો યુવાન કે ધીર ગંભીર પ્રૌઢ એની સાથે દોસ્તી માંડે એની વાટ જુએ છે. કવિતાનો પથ વહે છે હૃદયથી હૃદય તરફ. કાગળ પર શબ્દોનો માર્ગ એકબીજાની અડોઅડ અને એકબીજાને જોડતો અજવાળતો જાય છે. ગૃહિણીનો પથ ક્યાંયથી આવતો નથી અને ક્યાંય જતો નથી. એ ઘરના ખૂણે ખૂણે સતત ફરિયાદ કરે છે. માઇલોના માઇલો એ સતત કાપીએ જ જાય છે, પણ એના થકી જ ઘર ઘર જેવું બને છે. પથ દ્રશ્ય હોય એવું ક્યાં જરૂરી છે? ગાઢ જંગલમાં હવાનો પંથ બહુ વિસ્મયજનક અને સંગીતમય હોય છે. સુગંધ ક્યારે સરનામાની રાહ જુએ છે? જેવું ફૂલ ખીલે કે હવાની પાંખે ચારે બાજુ પ્રસરી જ જાય છે. પંથ હવા જેટલો જ નાજુક અને એમ જ વેરા
2: પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. સુપ્રભાત મિત્રો, સવારના 6:35 થઈ છે અને હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીત કાર્યક્રમમાં. પ્રથમ સાંભળીએ કલાકાર મુકેશના સ્વરમાં બંબઈ કા બાબુ ફિલ્મનું આ ગીત.

0: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજ્યો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: અને હવે સાંભળીએ મહેન્દ્ર કપૂરને, ફિલ્મ છે હમરાઝ.

0: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ. કાર્યક્રમમાં સાંભળીએ સુરેશ વાડકર અને અનવર નસવરમાં વિધાતા ફિલ્મનું આ ગીત

હમણાં આપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માનસ ગાન શ્રેણી પ્રસારણ આકાશવાણીના દમણ કેન્દ્રનું. હવે થોડી જ વારમાં સાંભળશો પ્રાદેશિક સમાચાર અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિદ્ધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યના 191 તાલુકાઓમાં વરસાદ. સુરતમાં સૌથી વધુ 18 ઇંચ જેટલો વરસાદ વરસતા તંત્ર ખડે પગે. ભારે વરસાદની આગાહી. વર્તમાન વરસાદની સ્થિતિમાં કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા 24 કલાક કાર્યરત રહેવા સરકારનો જિલ્લા તંત્રને આદેશ. ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી બિન હથિયારી પીએસઆઈને નિમણૂક પત્રો એનાયત કરશે. નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત 7 દિવસમાં રાજ્યભરમાંથી 5 લાખથી વધુ બિનઉપયોગી વસ્તુઓનો સ્થળ પર જ નિકાલ કરાયો. નોટિંગહામ ખાતે રમાયેલી 3G T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 125 રનથી હરાવ્યું. સમાચાર વિગતવાર. સુરતમાં ભારે વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સંભાવનાને ધ્યાનમાં રાખી મહાનગરપાલિકા દ્વારા સાવચેતીના ભાગરૂપે અસરગ્રસ્ત વિસ્તારોના લોકોને સલામત સ્થળોએ સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અલગ અલગ વિસ્તારોમાંથી 567 નાગરિકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે અને લોકો માટે મહાનગરપાલિકા દ્વારા ભોજન, પાણી તેમજ અન્ય જરૂરી પ્રાથમિક સુવિધાઓની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા વરસાદની પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરિયાત મુજબ તાત્કાલિક રાહત તથા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે પ્રશાસનની સૂચનાઓનું પાલન કરે અને અફવાઓથી દૂર રહે. ભારે વરસાદના પગલે સુરતમાં જે તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હોવાનું મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજને જણાવ્યું હતું અને લોકોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવાની પણ અપીલ કરવામાં આવી છે.
1: સુરત મહાનગરપાલિકા તરફથી ખાસ અનુરોધ છે કે ખૂબ વરસાદ આખા દિવસ પડ્યું છે અને કોઈ કોઈ જગ્યામાં 50 mm થી વધારે પણ પડ્યું છે. ભેદવાદ કાઢી અને સીમાડા કાઢીમાં પાણી ડેન્જર લેવલથી ઉપર ચાલી રહ્યો છે. BRTS અને એવા જાહેર પરિવહનમાં પણ સેવાઓમાં ડિસ્ટર્બન્સ આવી છે અને ફ્લેશ ફ્લડ થવાની પણ શક્યતા છે. તો આપ સૌને ખાસ અનુરોધ છે કે આપ ઘરથી બહાર નહીં નીકળતા અને ઘરે જ વ્યવસ્થિત અને સલામતી સાથે રહેવા માટે આપ સૌને ખાસ અનુરોધ છે.
0: રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. સવારે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 191 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સુરતના વલસાડમાં 18 ઇંચ, કામરેજમાં 17 ઇંચ, નવસારીમાં 15 ઇંચ, સુરત શહેરમાં 13 ઇંચ, વલસાડના કપરાડામાં 12 ઇંચ, જલાલપુરમાં 11 ઇંચ વરસાદ નોંધાયો છે. અંબિકા, બારડોલી, ડોલવણ, મહુવામાં 8 ઇંચથી લઈ 9 ઇંચ સુધી વરસાદ પડ્યો છે. તાપી જિલ્લામાં પડી રહેલા સતત ભારે વરસાદને પગલે નદી નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે, જેને જોતા વાલોડની વાલ્મીકી નદી કિનારે વસતા 200 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. તાપી જિલ્લામાંથી પસાર થતી પૂર્ણા, વાલ્મીકી, અંબિકા અને મીંઢોળા નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. લોકોને અફવાથી દૂર રહેવાની તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. આ સાથે જ ભારે વરસાદને ધ્યાને રાખી જિલ્લા કલેક્ટરે સમીક્ષા બેઠક યોજી આજે વાલોડ, ડોલવણ અને વ્યારા તાલુકાની તમામ શાળા અને આંગણવાડી બંધ રાખવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે. સાથે જ કલેક્ટરે ડોસવાડા ડેમની મુલાકાત લઈ જરૂરી સૂચનો પણ આપ્યા હતા. અમરેલી જિલ્લામાં 10 માંથી 6 જળાશયો ઓવરફ્લો થયા છે, જ્યારે 4 ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. શેત્રુંજી નદી પર આવેલો ખોડિયા ડેમ સંપૂર્ણ ભરાઈ જતા તેના 2 દરવાજા ખોલવામાં આવ્યા છે. ઠેબી ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા. ભારે વરસાદ બાદ PGVCL દ્વારા વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. અમરેલીમાં વરસાદની સ્થિતિ અંગે પ્રભારી મંત્રી જીતુ વાઘાણીએ વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક કરી કોઈપણ સ્થિતિને પહોંચી વળવા જિલ્લામાં NDRFની ટીમ તૈનાત કરાઈ તેમ NDRFના અધિકારી વસંત ટિકરીએ જણાવ્યું છે.
2: આગામી મોનસૂન કો દેખતે હુએ અત્યધિક વર્ષા હોને કી સંભાવના કે કારણ ટીમ કે તૈનાતી ગઈ હૈ. યે ટીમ ફ્લડ વોટર રેસ્ક્યુ રિસ્પોન્સ કે લિયે સક્ષમ હૈ. હમારી ટીમ કે પાસ લાઇફ સેવિંગ ડિવાઇસીસ વ ઇક્વિપમેન્ટ્સ હૈ, જૈસે કી લાઇફ બોટ, લાઇફ જેકેટ્સ, રોપ, ઇન્ફ્લેટેબલ રબર બોટ્સ, ડીપ ડાઇવ સેટ ઇત્યાદિ. યે ટીમ યહાં કે લોગો કી સુરક્ષા કે લિયે સ્ટેન્ડ બાય મેં તૈનાત હૈ.
0: અરવલ્લી જિલ્લામાં વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ખેડૂતોએ આ વર્ષે મગફળી, સોયાબીન સહિતના પાકોનું વાવેતર કર્યું છે. વરસાદ આવતા ખેડૂતોએ વાવણીની કામગીરી પણ હાથ ધરી છે.
3: આ વરસાદ આવ્યો તો અમે બધા વાવણીમાં પરોવાયેલા છીએ. એકંદરે કુદરતે ખેડૂતો ઉપર રેમ નજર કરી એવું લાગે છે. આ વખતે વાવેતરમાં ફળી વાવેલી છે, સોયાબીન વાવેલું છે, બીજા ધાન્ય પાકો છે.
0: ગુજરાત પર એક સાથે 5 સિસ્ટમ સક્રિય થતા મેઘમહેર થઈ રહી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી છે. સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા જવાની પણ સૂચના આપવામાં આવી છે. વધુ માહિતી આપી રહ્યા છે હવામાન વિભાગના વડા ડોક્ટર એકે દાસ.
4: ગુજરાત રિજન મેં બારિશ રહેગા, હલકા સે મધ્યમ રહેગા, હેવી ટુ વેરી હેવી વિથ ઓરેન્જ વોર્નિંગ ભી દિયા ગયા હૈ. ઓર જો 9 જુલાઈ કો ઇસમે ફેરલી વાઇડ સ્પ્રેડ રેનફોલ રહેગા, હેવી રેનફોલ યેલો વોર્નિંગ કે સાથ દિયા ગયા હૈ. ગુજરાત રિજન સૌરાષ્ટ્ર કચ્છ મેં હેવી રેનફોલ વોર્નિંગ હૈ યેલો વોર્નિંગ કે સાથ. આજ ઓર કલ કે લિયે થંડરસ્ટોર્મ વોર્નિંગ દિયા ગયા હૈ. ઇસમે બિજલી ગિરને કા સંભાવના રહેગા. વિન્ડ સ્પીડ 40 સે 50 કિલોમીટર પ્રતિ ઘંટા હોને કા સંભાવના હૈ.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABDને ફોલો કરશો. રાજ્યની વર્તમાન વરસાદની સ્થિતિમાં તમામ જિલ્લા વહીવટીતંત્રોને કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા 24/7 કાર્યરત રહેવા અને કંટ્રોલ રૂમને સતત એક્ટિવ રાખવા નાયબ મુખ્યમંત્રી હરસંઘવીએ આદેશ આપ્યા છે. સમીક્ષાના હેતુથી ગાંધીનગરમાં ગત મોડી રાત્રે નાયબ મુખ્યમંત્રી હરસંઘવીની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ. વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલી આ બેઠકમાં રાજ્યના પ્રભાવિત જિલ્લાઓના ઉચ્ચ અધિકારીઓ સાથે વરસાદની વર્તમાન પરિસ્થિતિ અને આપત્તિ વ્યવસ્થાપનની તૈયારીઓની ઝીણવટભરી સમીક્ષા પણ કરવામાં આવી. શ્રી સંઘવીએ વરસાદગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટર, પોલીસ અધિક્ષકો, જિલ્લા વિકાસ અધિકારીઓ તેમજ સંબંધિત મહાનગરોના કમિશનરો સાથે સીધો સંવાદ સાધીને ગ્રાઉન્ડ ઝીરોની સ્થિતિનો તાગ પણ મેળવ્યો. ગૃહ વિભાગ દ્વારા રાજ્યના સુરક્ષા તંત્રને વધુ મજબૂત બનાવવા અને યુવાનોને રોજગારીની ઉત્કૃષ્ટ તક આપી પૂરી પાડવાના ભાગરૂપે એક મહત્વપૂર્ણ નિમણૂક પત્ર એનાયત કાર્યક્રમનું મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને આયોજન કરાયું છે. આજે ગાંધીનગરના સેક્ટર 9 સ્થિત નેશનલ

0: આષાઢી બીજને 16 જુલાઈના રોજ 149મી ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાવા જઈ રહી છે, ત્યારે રથયાત્રા શાંતિપૂર્ણ અને સૌહાર્દભર્યા વાતાવરણમાં સંપન્ન થાય તે માટેની તૈયારીઓ હાલ ચાલી રહી છે. આ રથયાત્રાને અનુલક્ષીને અમદાવાદના મેયર હિતેશ બારોટની અધ્યક્ષતામાં શહેર એકતા સમિતિની બેઠક યોજાઈ. આ બેઠકમાં પોલીસ વિભાગ, મનપાના વિવિધ વિભાગના અધિકારીઓ, જગન્નાથ મંદિરના મહંત, શહેર એકતા સમિતિના સભ્યો તથા વિવિધ સમાજોના આગેવાનોએ ઉપસ્થિત રહી રથયાત્રાના સફળ આયોજન માટે વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા વિચારણા કરાઈ હોવાનું અમદાવાદના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું.
1: એકતા સમિતિને જો મીટિંગ થઈ, આમાં ખાસ કરીને જો ગત વર્ષોના જેટલા બી અનુભવ હતા, જેવા કે આપણા હાથીને કોઈ તકલીફ નહીં પડે, કોઈ સાથોસાથ અમુક જો ટ્રાફિકની વ્યવસ્થા બારે બી ચર્ચા થઈ કે ગત વર્ષોમાં જેટલા બી અમે લોકો લાગતા હતા કરવા જોઈએ, આ ચર્ચાઓથી અને એએમસી અને પોલીસ અને તમામ અન્ય એજન્સીઓ સાથે મળીને આ વખતે બી ભગવાન જગન્નાથજીના રથયાત્રા ખૂબ સારી રીતે જો પસાર કરાવશે એવી તમામ ચર્ચાઓ જો કરવામાં આવી.
0: અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ઇન્ડિગોની ફ્લાઇટમાં અબુધાબીથી અમદાવાદ આવેલી એક મહિલાના પર્સમાંથી તેમજ તેણે પહેરેલા ગાર્મેન્ટની અંદર છુપાવેલા 729 ગ્રામના સોનાના દાગીના મળી આવ્યા છે. આ ઘરેણાની કિંમત 98.78 લાખ રૂપિયા થવા જાય છે. હૈદરાબાદની રહેવાસી આ મહિલા પેસેન્જર કેરિયર તરીકે કામ કરે છે અને પ્રથમવાર અમદાવાદ એરપોર્ટ ઉપર આવી હતી. પુરૂષોની T20 ક્રિકેટમાં ઇંગ્લેન્ડે ભારતને 125 રનથી હરાવ્યું છે. 5 મેચની શ્રેણીની નોટિંગહામ ખાતે રમાયેલી ત્રીજી મેચમાં ગઈકાલે ઇંગ્લેન્ડે ભારતને જીતવા માટે 202 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ભારતીય ટીમ 12 ઓવરમાં માત્ર 76 રન જ બનાવી શકી. ઇંગ્લેન્ડ તરફથી જોશ ટોંગે 4 વિકેટ ઝડપી, જ્યારે જોફ્રા આર્ચરે 3 વિકેટ ઝડપી હતી. જોફ્રા આર્ચરને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરવામાં આવ્યો. આ જીત સાથે ઇંગ્લેન્ડે શ્રેણીમાં 2-0ની લીડ મેળવી લીધી છે. ટપાલ વિભાગમાં હવે સાધારણ ટપાલના સંચાલન પર પણ ડિજિટલ દેખરેખ રહેશે. ટપાલ વિભાગની નવી વ્યવસ્થા અંતર્ગત સાધારણ ટપાલને ઓનલાઈન ટ્રેક કરી શકાશે. પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે કહ્યું કે દેશભરમાં ડાક સેવાઓના આધુનિકીકરણ અને કાર્યક્ષમતામાં વધારો કરવા મહત્વના પગલા અંતર્ગત એડવાન્સ પોસ્ટલ ટેકનોલોજી APT 2.0 એપ્લિકેશનમાં સાધારણ ટપાલ માટે બારકોડ આધારિત ઇન્ડક્શન અને ઇનવોઇસિંગની સુવિધા પણ મૂકવામાં આવી છે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યના 191 તાલુકાઓમાં વરસાદ. સુરતમાં સૌથી વધુ 18 ઇંચ જેટલો વરસાદ વરસતા તંત્ર ખડે પગે, ભારે વરસાદની આગાહી. વર્તમાન વરસાદની સ્થિતિમાં કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા 24 કલાક કાર્યરત રહેવા સરકારનો જિલ્લા તંત્રને આદેશ. ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી બિન હથિયારી PSIને નિમણૂક પત્રો એનાયત કરશે. નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત 7 દિવસમાં રાજ્યભરમાંથી 5 લાખથી વધુ બિનઉપયોગી વસ્તુઓનો સ્થળ પર જ નિકાલ કરાયો. નોટિંગહામ ખાતે રમાયેલી ત્રીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 125 રનથી હરાવ્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આકાશવાણીનું દમણ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, સાંભળીએ ભક્તિ સંગીત. પ્રથમ સાંભળીએ કબીરની રચના રામચંદ્ર દેસાણીના સ્વરમાં.

નમસ્કાર, આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારત અને ઇન્ડોનેશિયાએ આતંકવાદના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓની ટીકા કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સાથે ભારત ઓસ્ટ્રેલિયા વાર્ષિક સમિટમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી કાર્યાલયે અલ નિનોની અસર અને તૈયારીના પગલાંની સમીક્ષા કરવા માટે એક બેઠક યોજી. હવામાન વિભાગે આગામી 4 દિવસ ઉત્તર અને દક્ષિણ ભારતના ઘણા ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી. અને ક્રિકેટમાં ઇંગ્લેન્ડે નોટિંગહામ ખાતે રમાયેલી ત્રીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતને 125 રનથી હરાવ્યું. સમાચાર વિગતવાર. ભારત અને ઇન્ડોનેશિયાએ આતંકવાદના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓની ટીકા કરી છે. બંને દેશોએ આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર આતંકવાદનો સામનો કરવા માટે નિર્ણાયક અને સંકલિત પ્રયાસો કરવા હાકલ કરી છે. જકાર્તામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રોવોબો સુબિયાન્ટો વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો પછી જારી કરાયેલા સંયુક્ત નિવેદનમાં બંને નેતાઓએ આતંકવાદી સંગઠનો સામે કાર્યવાહી કરવા વિનંતી કરી. બંને નેતાઓ આતંકવાદને પ્રોત્સાહન આપતા આતંકવાદ અને હિંસક ઉગ્રવાદને રોકવા અને તેનો સામનો કરવામાં સહયોગને વધુ ગાઢ બનાવવા સંમત થયા. બંને નેતાઓએ આસિયાન ભારત વેપાર કરારની સમીક્ષા સમયસર પૂર્ણ કરવા માટે પણ હાકલ કરી. હાલની દ્વિપક્ષીય આર્થિક પ્રણાલીને મજબૂત બનાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો. શ્રી મોદીએ રાષ્ટ્રપતિ સુબિયાન્ટોને ભારતની મુલાકાત લેવા આમંત્રણ પણ આપ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયન સંસદને સંબોધિત કરનાર પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી બન્યા છે. જકાર્તામાં ઇન્ડોનેશિયાના સંસદ સભ્યોને સંબોધતા શ્રી મોદીએ સહિયારી સભ્યતા વારસા, લોકશાહી મૂલ્યો અને ભવિષ્ય માટે સહિયારા દ્રષ્ટિકોણ પર આધારિત દ્વિપક્ષીય સંબંધોના નવા યુગની હાકલ કરી. તેમણે વિકાસશીલ દેશોનું પ્રતિનિધિત્વ

0: કરવા અને મુક્ત સમાવિષ્ટ અને નિયમો આધારિત હિંદ પ્રશાંત ક્ષેત્ર માટે ઇન્ડોનેશિયા સાથે નજીકથી કામ કરવાની ભારતની પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્યાર કર્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે જકાર્તામાં ભારતીય સમુદાયના સ્વાગત સમારંભમાં હાજરી આપી હતી. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રોવોવો સુબિયાન્ટો પણ આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદી સાથે જોડાયા હતા. સભાને સંબોધતા શ્રી મોદીએ ભારતીય સમુદાયની પ્રશંસા કરી હતી. શ્રી મોદીએ ભારતીય સમુદાયને વિકાસશીલ ભારત 2047 અને ઇન્ડોનેશિયા એમાસ 2045ની સહિયારી આકાંક્ષાઓને પૂર્ણ કરવામાં યોગદાન આપવા અપીલ કરી હતી.
1: यहां इंडोनेशिया में आप एमास 2045 के महत्वाकांक्षी विजन पर चल रहे हैं और भारत में हम विकसित भारत 2047 का संकल्प लेकर आगे बढ़ रहे हैं. हम दुनिया की सबसे यूथफुल सोसाइटीज हैं. हम दुनिया की सबसे तेजी से आगे बढ़ रही बड़ी अर्थव्यवस्थाओं में है. हम दोनों મેજર મેરીટાઇમ પાવર્સ હે. હમ ગ્લોબલ સાઉથ કી મજબૂત આવાજ હે.
0: ત્રણ દેશોના પ્રવાસના બીજા તબક્કામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મેલબોર્ન પહોંચશે, જ્યાં તેઓ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીઝ સાથે ત્રીજા ભારત ઓસ્ટ્રેલિયા વાર્ષિક સમિટમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી મોદી ભારત ઓસ્ટ્રેલિયા સીઇઓ ફોરમમાં પણ ભાગ લેશે, જ્યાં તેઓ બંને દેશોના ટોચના ઉદ્યોગપતિઓની બેઠકને સંબોધિત કરશે. શ્રી મોદી ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે. પ્રધાનમંત્રી કાર્યાલયે અલનિનોની અસર અને તૈયારીઓના પગલાંની સમીક્ષા કરવા માટે એક બેઠક યોજી હતી. સેવાતીર્થ ખાતે પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ ડોક્ટર પીકે મિશ્રાની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી. 15થી વધુ મંત્રાલયોના સચિવો અને વરિષ્ઠ અધિકારીઓએ આ બેઠકમાં ભાગ લીધો હતો. બેઠકમાં શ્રી મિશ્રાએ પશુચારાની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે પગલાં લેવા અને પીવાના પાણીની પૂરતી ઉપલબ્ધતાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. તેમણે મંત્રાલયોને રાજ્યો સાથે નજીક થી કામ કરવા અને સમસ્યાઓનું અસરકારક નિરાકરણ સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો હતો. પ્રસ્તુત છે એક અહેવાલ.
2: બેઠક દરમિયાન હવામાન વિભાગના મહાનિર્દેશકે દેશમાં ચોમાસાની સ્થિતિ અને અલનિનોની સંભવિત અસર અંગે માહિતી આપી હતી. કૃષિ મંત્રાલયના સચિવે ખરીફ ઋતુ દરમિયાન અલનિનોની સંભવિત અસરને પહોંચી વળવા માટેની તૈયારીઓ અંગે વિગતવાર માહિતી પૂરી પાડી હતી. પીવાના પાણી અને સ્વચ્છતા વિભાગે જણાવ્યું હતું કે જિલ્લાઓમાં પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને વર્તમાન પરિસ્થિતિ સ્થિર છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે હીટવેવ, ઉચ્ચ ભેજ અને ડેન્ગ્યુના પ્રકોપ પર દેખરેખ રાખવા માટે માર્ગદર્શિકા જારી કરી. ગ્રાહક બાબતો વિભાગે ચોખા, ઘઉં અને કઠોળ માટે છૂટક ભાવ અને બફર સ્ટોક પર્યાપ્તતા વિશે માહિતી પૂરી પાડી હતી. ખાતર વિભાગે રવિપાક માટે પૂરતી ઉપલબ્ધતા વિશે માહિતી પૂરી પાડી હતી. હંસિની વાજા, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક હેન્ડલ EIR_ABDને ફોલો કરશો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું કે ભારત બહેરીન સહયોગ સતત મજબૂત થઈ રહ્યો છે. શ્રી જયશંકરે ગઈકાલે બહેરીનની તેમની બે દિવસીય મુલાકાત પૂર્ણ કરી. મુલાકાત દરમિયાન ડોક્ટર જયશંકર રાજા હમાદ બિન ઇસા અલ ખલીફા, પ્રધાનમંત્રી સલમાન બિન હમાદ અલ ખલીફા અને નાયબ પ્રધાનમંત્રી શેખ ખાલિદ બિન અબ્દુલ્લા અલ ખલીફા સાથે મુલાકાત કરી હતી. આ બેઠકો દરમિયાન વિદેશમંત્રીએ બહેરીન સાથે લાંબા સમયથી ચાલતી અને મૈત્રીપૂર્ણ દ્વિપક્ષીય ભાગીદારીને વધુ ગાઢ બનાવવાની ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્યાર કર્યો. તેમણે બહેરીનમાં ભારતીય સમુદાયની સલામતી, સુરક્ષા અને સુખાકારી સુનિશ્ચિત કરવા બદલ બહેરીનના નેતૃત્વનો આભાર માન્યો. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું કે જો આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ સ્થિર રહે અથવા ઘટે તો સ્થાનિક પેટ્રોલ અને ડીઝલના ભાવ સકારાત્મક દિશામાં આગળ વધવાની અપેક્ષા છે. મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે વૈશ્વિક સ્તરે તેલ અને ગેસનો પુરવઠો સતત વધી રહ્યો હોવાથી ગ્રાહકો માટેનો દ્રષ્ટિકોણ સાનુકૂળ રહેશે. નવી દિલ્હીમાં આયોજિત ડેવલપ ઇન્ડિયા સમિટ 2026માં બોલતા શ્રી પુરીએ જણાવ્યું હતું કે ભારતે રાજદ્વારી જોડાણ, સમયસર નીતિગત હસ્તક્ષેપ, સ્થાનિક ઉત્પાદનમાં વધારો અને આયાતના વૈવિધ્યકરણ દ્વારા તાજેતરના પડકારરૂપ વૈશ્વિક ઉર્જા સંકટનો સફળતાપૂર્વક સામનો કર્યો છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે ઇથેનોલ મિશ્રિત કાર્યક્રમ એક વૈજ્ઞાનિક રીતે સાબિત પહેલ છે, જેનાથી દેશને નોંધપાત્ર આર્થિક અને પર્યાવરણીય લાભ થયા છે. નવી દિલ્હીમાં ડેવલપ ઇન્ડિયા સમિટમાં શ્રી ગડકરીએ કેન્દ્ર સરકારના ઇથેનોલ મિશ્રણ કાર્યક્રમનો બચાવ કર્યો. શ્રી ગડકરીએ ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા અને અશ્મિભૂત

0: વર્તનની આદત પર નિર્ભરતા ઘટાડવા માટે વૈકલ્પિક બાયોફ્યુલને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો. સાંભળીએ એક અહેવાલ.
1: શ્રી ગડકરીને કહા કે વૈકલ્પિક ઇંધનો કે અધિક ઉપયોગ સે પ્રદૂષણ કમ હોગા, ઇંધન આયાત મેં કમી આયેગી ઓર ગ્રામીણ ક્ષેત્રો મેં રોજગાર કે અવસર બઢેંગે, ઇસસે કિસાનો કી આય મેં ભી વૃદ્ધિ હોગી. ઉન્હોને કહા કે સરકાર કી પ્રમુખ પરિયોજનાએ દેશ મેં સંપર્ક વ્યવસ્થા કો મજબૂત કર રહી હૈ. કેન્દ્રીય મંત્રીને જમ્મુ શ્રીનગર માર્ગ પર બન રહી 36 સુરંગે, કેદારનાથ રોડવે ઓર કશ્મીર સે કન્યાકુમારી તક બહેતર સડક સંપર્ક જૈસી પરિયોજનાઓ કા ઉલ્લેખ કરતે હુએ કહા કે ઇનસે દેશ કે બુનિયાદી ઢાંચે કો મજબૂતી મિલ રહી હૈ. શ્રી ગડકરીને યે ભી કહા કે રાજનીતિ સામાજિક और आर्थिक परिवर्तन का माध्यम होना चाहिए. शिवांग की रिपोर्ट के साथ समाचार कक्ष से अमीशा.
0: હવામાન વિભાગે માહિતી આપી છે કે આગામી 2-3 દિવસ દરમિયાન દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ઉત્તર અરબી સમુદ્રના બાકીના ભાગો, રાજસ્થાન, હરિયાણા અને પંજાબમાં આગળ વધવા માટે અનુકૂળ પરિસ્થિતિઓ છે. હવામાન વિભાગે આજે ઉપહિમાલય, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, મહારાષ્ટ્ર, દરિયાકાંઠાના કર્ણાટક, પૂર્વ રાજસ્થાન, ગુજરાત, કોંકણ અને ગોવા, દક્ષિણ આંતરિક કર્ણાટકમાં ભારે વરસાદની આગાહી કરી છે. દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, લદ્દાખ અને ઉત્તર પૂર્વના કેટલાક ભાગોમાં દિવસ દરમિયાન મધ્યમથી ભારે વરસાદની પણ આગાહી કરી છે. ગુજરાત, કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ અને તેલંગાણામાં ગાજવીજ સાથે વાવાઝોડાની સંભાવના છે. ગુજરાત રાજ્યમાં આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 195 તાલુકામાં વરસાદ પડ્યો છે. સુરતના પલસાણામાં આશરે 18 ઇંચ, કામરેજમાં 17, નવસારીમાં 15.5 ઇંચ, સુરત શહેરમાં 14, કપરાણામાં 12 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. પુરૂષોની T20 ક્રિકેટમાં ઇંગ્લેન્ડે ભારતને 125 રનથી હરાવ્યું છે. 5 મેચની શ્રેણીની નોટિંગહામ ખાતે રમાયેલી ત્રીજી મેચમાં ગઈકાલે ઇંગ્લેન્ડે ભારતને જીતવા માટે 202 રનનો લક્ષ્યાંક આપ્યો. ભારતીય ટીમ 12 ઓવરમાં ફક્ત 76 રન જ બનાવી શકી. અને આજના અખબારોનો મુખ્ય સમાચાર રજૂ કરે છે રિધિ ઉંધાડ.
2: આજના મોટાભાગના અખબારોએ અમદાવાદ બ્લાસ્ટના 38 આતંકીઓને ફાંસીની સજા યથાવત અને આજે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહીના સમાચાર વાંચવા મળી રહ્યા છે. દિવ્ય ભાસ્કરની હેડલાઇન છે, આજે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી, સુરતમાં 85 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, ઇતિહાસમાં પ્રથમવાર માત્ર વરસાદી પાણીથી પૂર, 11 મોત. સંદેશ અખબારની હેડલાઇન છે, 38 આતંકીની ફાંસીની સજા હાઇકોર્ટે માન્ય રાખી.
0: અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારત અને ઇન્ડોનેશિયાએ આતંકવાદના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓની ટીકા કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સાથે ભારત ઓસ્ટ્રેલિયા વાર્ષિક સમિટમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી કાર્યાલયે અલનિનોની અસર અને તેની તૈયારીઓના પગલાંની સમીક્ષા કરવા માટે એક બેઠક યોજી. હવામાન વિભાગે આગામી 4 દિવસ ઉત્તર અને દક્ષિણ ભારતના ઘણા ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી. અને ક્રિકેટમાં ઇંગ્લેન્ડે નોટિંગહામ ખાતે રમાયેલી ત્રીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતને 125 રનથી હરાવ્યું. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
3: આકાશવાણી અમદાવાદ વડોદરા.

આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. થોડી ક્ષણોમાં એટલે કે બરાબર 8 વાગે આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી સમાચાર પ્રભાત અને 8:15 મોર્નિંગ ન્યૂઝ આપ સાંભળશો.

0: ઓલા ચીમન ની વાત સાંભળી ને?
1: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસ ને કરી દીધી.
0: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમન ની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસ ને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: सुनिए ये सिजल की आवाज. Zodiac लेकर आया है ग्रैंड सिजलर फेस्टिवल.
3: ग्रिल चिकन,
2: पैन फ्राइड फिश,
3: मुर्ग टिक्का,
2: चीज स्टेक सिजलर
3: और वेज में
2: पेटी,
3: चिली मशरूम,
2: मलाई सोया चाप समेत ढेरों लजीज सिजलर्स.
3: परिवार और दोस्तों के साथ हर बाइट का सिजलिंग मजा लीजिए.
2: 19 से 31 जुलाई तक सिर्फ Zodiac फॉर्चून पार्क गैलेक्सी वापी में. Zodiac, टेस्ट जो याद रह जाए.
4: આ ચિત્રપટ છે લાખો ફુલાણી અને ગાયક કલાકાર છે પ્રફુલ દવે અને દિવાળીબેન ભીલ.

0: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય
1: પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. સવારના 10 વાગ્યા છે અને હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર.

ગુલમોહર કાર્યક્રમ આપ સૌ દોસ્તોનું સ્વાગત છે. કાર્યક્રમના પ્રથમ ગીત સાંભળીએ આશિકી 2 ફિલ્મમાંથી. સ્વર આપે છે મુસ્તફા ઝૈદીએ.

0: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
1: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

કંપની ફિલ્મનું આ ગીત હમણાં આપણે સાંભળ્યું. ગીતને સ્વર આપ્યો હતો કલાકાર સૌમ્યા રાહુએ. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું.

0: सत्ते पे सत्ता फिल्म में सामने रहा था कलाकार आशा भोसले, किशोर कुमार, भूपेंद्र सिंह और आर डी बर्मन ने।
1: ઓલા ચીમનની વાત સાંભળીને
2: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી।
1: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે। અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી। આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત।

હમણાં આપ સાંભળી રહ્યા હતા કલાકાર લતા મંગેશકર અને મોહમ્મદ રફીની ફિલ્મ હતી તેરે ઘર કે સામને. આ ગીત સાથે આજનો ગુલમોહર કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે.

આકાશવાણીનું દમણ કેન્દ્ર છે. હવે પ્રસ્તુત છે કાર્યક્રમ શ્રવણ માધુરી, અને કાર્યક્રમમાં સાંભળીએ ભક્તિ ગીતો. પ્રથમ સાંભળીએ કલાકાર અનુપ ચલોટાને.

0: બદલો બદલો, આદત બદલો.
1: મશીનમાં કપડા નાખતા પહેલા ચેક નોતા કર્યા શું?
0: બદલો બદલો, આદત બદલો. હવે નજીકની બેંકમાં જઈ ફાટેલી જૂની નોટ્સ બદલાવો. જો બેંક ના પાડે તો RBI ની ઓમ્બુડ્સમેનને ફરિયાદ કરો. RBI કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.

0: भक्ति संगीत आप सामने रहिया छो श्रवण माधुरी कार्यक्रम में आकाशवाणी ना दमण केंद्र पर थी।
1: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
2: હા હા, યાદ રાખીને લીધું છે। મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે। બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે।
1: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી।
2: હા મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ। गुजरात मरीन पुलिस द्वारा जनहितमा प्रसारित।
3: आईटीआई एडमिशन 2026-27
4: सरकारी औद्योगिक तालीम संस्थान

0: કલાકાર લતા મંગેશકરને હમણાં આપે સાંભળ્યા.
1: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી કે કુશલ નેતૃત્વ મેં ઓર માનનીય પ્રશાસક શ્રી પ્રફુલ્લ પટેલજી કે માર્ગદર્શન મેં આધુનિક નમો એરપોર્ટ દમન વિકાસ ઓર કનેક્ટિવિટી કા નયા અધ્યાય લિખ રહા હૈ.
2: અબ 16 જુલાઈ 2026 સે શરૂ હો રહી હૈ દમન દિલ્લી દમન કી નિયમિત હવાઈ સેવા હર સોમવાર ઓર બુધવાર.
1: ઇસકે સાથ હી જલ્દ હી શરૂ હોગી મુંબઈ દમન અહેમદાબાદ હવાઈ સેવા. અબ સફર હોગા ઓર ભી તેઝ આસાન ઓર સુવિધાજનક.

0: कलाकार लता मंगेशकर ने हमणा पे सांभळ्या।
1: ભગુ દરિયે જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
2: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન

0: પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે
1: અને ક્યારે કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસને જાણ કરજે.
0: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

કલાકાર અનુપ જલોટાને હમણાં પર સાંભળી રહ્યા હતા. શ્રવણ માધુરી કાર્યક્રમમાં આજે આપ સાંભળી રહ્યા હતા ભક્તિ સંગીત. પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. હવે વિવિધ ભારતી પ્રસારણ બરાબર 11 વાગ્યાથી આપ સાંભળશો.

0: प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के कुशल नेतृत्व में और माननीय प्रशासक श्री प्रफुल्ल पटेल जी के मार्गदर्शन में आधुनिक नमो एयरपोर्ट दमन विकास और कनेक्टिविटी का नया अध्याय लिख रहा है।
1: अब 16 जुलाई 2026 से शुरू हो रही है दमन दिल्ली दमन की नियमित हवाई सेवा हर सोमवार और बुधवार।
0: इसके साथ ही जल्द ही शुरू होगी मुंबई दमन अहमदाबाद हवाई सेवा। अब सफर होगा और भी तेज, आसान और सुविधाजनक। उड़ चले दमन, बढ़ चले दमन, विकास की नई उड़ान।
1: टिकट बुक करें bookme.alliance air, make my trip, PTM, IRCTC air और अन्य अधिकृत प्लेटफॉर्म पर।
0: नमो एयरपोर्ट से नई उड़ान, दमन के विकास को नई पहचान। दादरा एवं नगर हवेली और दमन एवं दीव प्रशासन द्वारा जनहित में जारी।
2: अरे भाई तया सांभ्यू, आपणे दरियामां होईए तो आ इंटरसेप्टर बोट आपणी अने देशनी रक्षा करे छे।
3: गुजरात राज्यना दरिया किनारे कुल 27 इंटरसेप्टर बोट आपणी सुरक्षा माटे दरियामां सतत पेट्रोलिंग करे छे अने आपणे पण तपास दरमियान जरूरी दस्तावेजो अने साची माहिती आपी तेमने संपूर्ण सहकार करवो जोईए। आपणने दरियामां के किनारे अजाणी बोट, व्यक्ति के शंकास्पद हिलचाल देखाय तो तरत ज 1093 पर कॉल करी मरीन पोलीसने जाण करवी जोईए। आपणी सजागता अने तकेदारी आपे दरियाई सुरक्षानी खातरी। गुजरात मरीन पोलीस द्वारा जनहित में प्रसारित।
4: पहुंची वळवानी તાકાત મળે એ માટે પ્રાર્થના કરો। મોચી બજાર પડધરી રાજકોટ થી સૈયરના નિયમિત શ્રોતા રૂપેશ કુમાર ચુડાસમાએ લખી મોકલેલ આ સુંદર સુવિચાર સાથે વહાલી વહાલી સખીઓ અને સૌ શ્રોતા મિત્રો, સૈયર કાર્યક્રમમાં આપ સૌને સહર્ષ આવકારીએ છીએ। હાજર છે આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદી। મિત્રો, ભગવાન હંમેશા આપણી સાથે રહીને આપણને મુશ્કેલીઓ સામે લડવાની અદૃશ્ય શક્તિઓ પૂરી પાડે છે। એટલે જ્યારે પણ એવો સમય આવે ત્યારે મનમાં વિચારવું કે ઈશ્વર હંમેશા મારી સાથે છે અને આ મુશ્કેલ સમય પણ વીતી જશે। દરેક પરિસ્થિતિમાંથી કંઈક શીખવાની કોશિશ કરવી અને વિચારવું કે આ મુશ્કેલી મને ભવિષ્ય માટે વધુ મજબૂત બનાવી રહી છે। મનને શાંત રાખવા માટે અને મુશ્કેલી સામે લડવાની શક્તિ મેળવવા માટે મંત્રનો જાપ કરવો, પ્રાર્થના કરવી અને જોજો પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો કોઈ ને કોઈ રસ્તો ચોક્કસ મળી જશે। કહેવાય છે ને, મન કે હારે હાર, મન કે જીતે જીત। પરિસ્થિતિ મુશ્કેલ હોય, સંજોગો વિપરીત હોય ત્યારે માનસિક મનોબળ જાળવી રાખવું ખૂબ જ અગત્યનું છે। હતાશ ન થવું, નિરાશ ન થવું, બસ પૂરા વિશ્વાસ સાથે જરૂરી પ્રયત્નો ચાલુ રાખવા। અલ્પા, હવે સમય છે શ્રોતા મિત્રોના મનમાં શું ચાલી રહ્યું છે એ જાણવાના આપણા પ્રયત્નોનો, એટલે કે એમના પત્રો અને ઈમેલ્સ વાંચવાનો। તો વાંચીએ એમના ઈમેલ્સ અને પત્રો અને કાર્યક્રમ માટેના એમના પ્રતિભાવ જાણીએ।
5: બિલકુલ બિલકુલ લિપિ, અને જુઓ હું તો આ પત્રો સાથે તૈયાર જ છું। તો આ પહેલો પત્ર છે મારા હાથમાં વેચ્યા રાજકોટથી સૈયરના શાંતિપ્રિય શ્રોતા શાંતિલાલ ઉકમચંદ માથુકિયાનો, સાથે છે પરેશકુમાર, ઉષાબેન, ભાવનાબેન, હર્ષાબેન, કાજલબેન તથા સમગ્ર માથુકિયા પરિવાર। જણાવે છે કે સૈયર કાર્યક્રમ અમે નિયમિત સાંભળીએ છીએ અને એમાંય દર બુધવારે તો સૈયર કાર્યક્રમ અમે અચૂક સાંભળીએ છીએ। દરેક મિત્રોના પત્રોના અને ઈમેલ્સના પ્રત્યુત્તર આપ લાગણીસભર રીતે વાંચી સંભળાવો છો તે સાંભળીને અમને ખૂબ ખૂબ આનંદ થાય છે। દર વખતે કાર્યક્રમમાં કંઈક ને કંઈક અવનવું જાણવા મળે છે, કંઈક ને કંઈક માહિતી આપ આપતા રહો છો જે સાંભળીને ખૂબ જ આનંદ થાય છે। આ બંને બહેનોનો મીઠો મધુરો અવાજ સાંભળવાનું ખૂબ ગમે છે। અને ત્યારબાદ તેમણે સુવિચાર લખી મોકલ્યો છે, નિમિત્તો બહુ ખરાબ અને ખતરનાક છે, સાધુને પણ અહંકાર અને એકાંતથી દૂર રહેવાનું કહ્યું છે। નીતિશાસ્ત્ર તો યૌવન પામેલ કન્યાને બાપ અને ભાઈથી પણ સાવધ રહેવા કહે છે, છોકરા માટે મા અને બહેનથી સાવધ રહેવા કહે છે, મર્યાદા તૂટે એટલે પતન થાય, આનું મુખ્ય નિમિત્ત ટીવી છે। જી શાંતિલાલજી, આપે ખૂબ જ સાચી દિશામાં સૌનું ધ્યાન દોર્યું છે। ટેકનોલોજી અને ઇન્ટરનેટના આ સમયમાં સ્ક્રીન ઉપર જે જોવું હોય એ જોવા મળી જાય છે, ત્યારે સ્વયં શિસ્તનું મહત્વ અને એની જરૂરિયાત ઘણી ઘણી વધી ગઈ છે। અને શાંતિલાલભાઈ, આપે ફરમાઈશ કરી છે કે કરિયાવર ફિલ્મનું ગીત આપને સાંભળવું છે, તો ચાલો પૂરી કરી દઈએ આપની આ ફરમાન.

0: તો શ્રોતા મિત્રો, હવે હું શરૂઆત કરું છું એક નહીં, બે નહીં, પણ આ ત્રણ પત્રોથી. ઉત્તરસંડા, તાલુકા નડિયાદ, જિલ્લા ખેડાથી આપણા શાયર મિત્ર રમેશભાઈ એલ ભાટિયાના આ ત્રણ પત્રો છે. આ વખતે તો ત્રણે ત્રણ પત્રો અલગ અલગ અંદાજમાં છે. એક પત્રમાં એમના શાયરાના અંદાજમાં લખ્યું છે, મેરે જીવન મેં ના કાંટો કી તલાશ હૈ, ના ખુશીઓ કે આજ તક ફૂલ હૈ, હમારી યાદો કે તાજમહેલ મેં આકાશવાણી કે મનોરંજન કી મહેક હૈ, સૈયર કે એક એક રંગ મેં મનોરંજન કી મીઠી શહનાઈ બજ રહી હૈ. આહાહા રમેશભાઈ, આપકી શાયરીઓ કી શહનાઈ ભી તો સૈયર મેં ગુંજ રહી હૈ ના, ઇસી સે તો મનોરંજન ભી ઓર શાનદાર હો જાતા હૈ. હવે વાંચું છું આપનો બીજો પત્ર, જેમાં આપના તરફથી જે ક્યારેક ક્યારેક જ અમને મળે છે તેવા કાર્યક્રમ વિશેના આપના મહામુલા અભિપ્રાય છે. જણાવ્યું છે કે 15 જૂન સોમવારના રોજ યોગ વિશેની માહિતી આપી તે ખરેખર ખૂબ સારી હતી. હું છેલ્લા 50 વર્ષથી નિયમિત રૂપે યોગ અને સાદી કસરતો કરતો આવ્યો છું. આજે મને 78 વર્ષ થયા છે અને હું યુવાનો જેવી સ્ફૂર્તિથી કામ કરું છું. કોઈ જ બીમારી નથી અને ઝડપથી દાદરો ચડી શકું છું. કામ કામ કામ કામ કરતા રહેવું એ જ મારો જીવન મંત્ર છે. આજે પણ નવરો બેસી રહેતો જ નથી, શરીર ઉપર કરચલી નથી અને ચશ્મા પણ નથી. વાહ રમેશભાઈ વાહ, આ તો આજે આપે આપની ઉંમર વિશે જાણ કરી. હા, બાકી આપની શાયરીઓથી તો અમને એવું જ લાગતું હતું કે આપ કોઈ જુવાન જોધ શ્રોતા મિત્ર છો. આપ તો 28ના નહીં 78ના નીકળ્યા બોલો, પણ બેશક આપ યુવાનો સમી ઉર્જા ધરાવતા જ હશો, અમને વિશ્વાસ છે. હવે વાંચું છું આપનો આ ત્રીજો પત્ર. આમાં આપે ફરિયાદ કરી છે રમેશભાઈ, લખ્યું છે કે મારા પત્રો વંચાય છે પણ મારી ફરમાઈશ પૂરી થતી નથી. જેમ કે 22 એપ્રિલ, 25 માર્ચ, 18 માર્ચ, 25 ફેબ્રુઆરીની ફરમાઈશ હજુ વગાડવામાં આવી નથી. ઓહો હો હો રમેશભાઈ, આપે તો યાદી બનાવીને રાખી છે યાદથી. હા, અમે બધી ફરમાઈશ પૂરી કરી શકતા નથી, પણ ઘણી ખરી ફરમાઈશ પૂરી કરીએ છીએ સર્વે શ્રોતા મિત્રોની, આપ સમજી જ શકો છો. પણ હા, આપની જેટલી પણ ફરમાઈશ અમે પૂરી કરીએ છીએ તેનો આપ આનંદ માણતા જ હશો તેની અમને ખાતરી છે. તો સૈયરના આ શાયર મિત્ર પછી હવે આ પત્ર છે જામનગરથી અમારા 84 વર્ષના નાના ભાઈ બાબુભાઈ દરજીનો. સાથે છે શૈલેષભાઈ, રમાબેન, ગીતાબેન, કૃષ્ણા, ફાલ્ગુની, હિના તથા ઋષિતા. લખે છે કે આકાશવાણી પરથી આવતો સૈયર કાર્યક્રમ અમે નિયમિત સાંભળીએ છીએ અને અમને ખૂબ પસંદ પડે છે. તારીખ 10 જૂન બુધવારના રોજ યોગની વાતો કરી, માનસિક સ્વાસ્થ્યની તથા આસનની વાતો કરી એ ગમી. આ સાથે જ પત્રોના જવાબ, ઇમેલ્સના જવાબ અને ગીત સાંભળીને તો ભાઈ વાહ મજા જ આવી ગઈ. તારીખ 15 જૂનના વડીલોની વધતી તકલીફો માટે યોગની વાતો કરી, રેખા વ્યાસની મુલાકાતમાં આધુનિકીકરણની વાતો કરી, સસલા અને કાચબાની ગધેડાની વાતો કરી એ જાણવા લાયક હતી. જી બાબુભાઈ, યોગ વિશે, માનસિક સ્વાસ્થ્ય વિશે, હેલ્ધી એજિંગ વિશે કાર્યક્રમમાં જે વાતો થઈ એ આપને ગમી એ જાણીને સારું લાગ્યું અને આશા રાખીએ કે યોગ વિશેની આ માહિતી, આ સમજણ અને દૈનિક જીવનમાં એનો સમાવેશ આપના જીવનને વધુ સારું બનાવે.
1: અલ્પા, હવે બાબુભાઈનો બીજો પણ એક પત્ર છે. આ પત્રની શરૂઆત પણ એમના નિયમાનુસાર ટચુકડા સુવિચારથી કરી છે એમણે. રામ નામ કી લૂંટ હૈ, લૂંટ સકે તો લૂંટ લે, અંતકાલ પછતાઓગે જબ પ્રાણ જાયેંગે છૂટ. જી બાબુભાઈ, આ પંક્તિ સંત કબીરદાસજીની છે અને ખૂબ જ પ્રચલિત પંક્તિઓ છે. આગળ આપે લખ્યું છે કે 17 એપ્રિલના રોજ શરીરના બદલાવની વાત કરી, પોષણ વિશે વાત કરી, તેમાંથી ઘણું જાણવા મળ્યું. મેનોપોઝ વિશે વાત કરી, તે સુપરહિટ રહી. પત્રના જવાબો આપ્યા તે બદલ મારા બંને મોટા બહેનોનો આભાર. સહિયર કાર્યક્રમ રજૂ કરતા શ્રીમાનને પણ ખૂબ અભિનંદન. અમારા નાના ભાઈ બાબુભાઈ, આપનો આટલા સુંદર પત્ર બદલ ખૂબ ખૂબ આભાર.
0: તો હવે પછીનો આ પત્ર છે જિલ્લા ભાવનગર, તાલુકા તળાજા, ગામ બપાડાથી નિયમિત શ્રોતા પોપટભાઈ રાવળનો. સાથે છે પિન્શુ મકવાણા, શાંતુબેન, હંસાબેન, હર્ષાબેન અને સમગ્ર મકવાણા પરિવાર. જણાવે છે કે આકાશવાણીના 90 વર્ષ પૂરા થયા. પહેલા નામ હતું

0: ઓલ ઇન્ડિયા રેડિયો અત્યારે 591 ચેનલ્સ છે. આપણી સંસ્કૃતિને જાળવી રાખવાનો શ્રેય આકાશવાણીને જાય છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભુજ ગુજરાતનું હૃદય અને હૈયું ગણાય, પણ એને હજી ઉપર લઈ જવાની જરૂર છે. સૈયર કાર્યક્રમમાં નવા નવા મિત્રો પત્રો લખે છે, ઈમેલ્સ કરે છે, એ જાણીને ખુશી થાય છે. પણ એ પછી એમણે પોતાની એક ફરિયાદ કરી છે કે હમણાં અમારા પત્રનો જવાબ સાંભળવા નથી મળ્યો. અરે અરે અરે પોપટભાઈ, તમે આમ નારાજ થઈ જાઓ, એ તો કેમ ચાલે. હા હા, ફરિયાદ કરવાનો હક તો આપને 100એ 100% છે. પણ જુઓ, આપનો પત્ર અમને મળ્યો અને તરત જ અમે કાર્યક્રમમાં એને સામેલ કરી લીધો છે, તો આશા છે કે હવે આપની આ ફરિયાદ દૂર થઈ ગઈ હશે. હવે આ બે પત્રો અમદાવાદ વાસણાથી 87 વર્ષના વડીલ શ્રોતા મિત્ર બુદ્ધિધનભાઈ ત્રિવેદીના છે. શરૂઆતમાં કહે છે કે શું લખું, ગિરીશભાઈની કવિતા, વાહ સહ્યર કાર્યક્રમ, વાહ વાહ. વળી તમે બંને સહ્યરની બહેનોએ કવિ લેખક કેટલાને જન્માવ્યા. બધા કવિ બનશે, લેખક બનશે તો હાસ્યનું શું. પણ બધા પત્ર મિત્રો કચ્છી, પાટણની, સુરતની એવી અલગ અલગ ઘણી બધી બોલીમાં પત્રો લખે છે, અને તમે બંને બહેનો એ જ લહેકાથી બોલો છો એ ખૂબ સરાહનીય છે. ને શ્રોતા ભાઈઓ, માતાઓ, બહેનો અને આ દાદા તમારા વખાણ કરતા થાકતા નથી. અને હા, આકાશવાણી રેડિયોએ 90 વર્ષ પૂરા કર્યા તેમાં જેટલા પણ મુલાકાતીઓ આવ્યા તે 1936થી લઈને 2026 સુધીનો આખે આખો ઇતિહાસ નજર સામે ખડો કરી દીધો, મજા કરાવી દીધી. બુદ્ધિધન દાદા નમસ્કાર. આપણા જેવા વડીલો પાસેથી આવા અભિપ્રાય મળે ને એટલે અમે ધન્ય ધન્ય થઈ જઈએ, અને કાર્યક્રમ સફળતાના શિખરે પહોંચ્યો ગણાય. અમે પાસ થઈ ગયા અને આપ આવી જ રીતે અભિપ્રાય મોકલાવતા રહેજો. તો બીજા પત્રમાં આપે લખ્યું છે કે વહાલી જોડકી બંને બહેનો અને તેમના માર્ગદર્શક માવાણી સાહેબ. શ્રોતા મિત્રો અને પત્ર મિત્રોની વાત જ શી કરવી, 84 વર્ષના નાના ભાઈ, ગઝલ પ્રેમી મિત્ર, ઢેર પાટણના તળપદા શબ્દોના શહેનશાહ મિત્ર, સહિયર સખીઓ, અમદાવાદના બહેન, ત્રીજા ધોરણમાં ભણતો બાળ શ્રોતા, ભાણિયા ભાણકીની આખી ટીમ સાથેનો પરિવાર, તો વળી ખત્રી પરિવાર, બધા તમને સાંભળે છે. ને આવા તો કેટલાય પરિવારોને તમે ભેગા કર્યા છે. તમે તમામ લોકોને લગતી અને આખા દિવસને લગતી વાતો અચૂક કરો છો, અને તમે પ્રેમાલાપ દ્વારા તમામને ખુશ કરો છો. જી બુદ્ધિધન દાદા, અમે ઈશ્વર દ્વારા આવા સત્કર્મ માટે નિમિત્ત બન્યા છે એ વાતની અમને ખુશી છે. કરનાર સૌ એ છે. પણ હા, આપે એ વાત બહુ સરસ કરી કે જો અમારા થકી પરિવાર સાથે મળીને કાર્યક્રમ સાંભળવાના બહાને એકબીજા સાથે થોડો સમય વિતાવે છે ને અને વાતો કરે છે ને, તો અમે એનાથી ખૂબ ખુશ છીએ.
1: વાહ બુદ્ધિધન દાદા, આટલા સરસ પત્રો થકી અમારા ચહેરા પર પણ તમે સરસ મજાનું સ્માઇલ લાવી દીધું. થેન્ક યુ સો મચ. તો આ સરસ મજાના પત્રો બાદ હવે આગળ વધીએ ઈમેલ્સ તરફ. અને સૌથી પહેલો ઈમેલ મને દેખાઈ રહ્યો છે ગામ પડધરી, જિલ્લા રાજકોટથી, રૂપેશકુમાર એ ચુડાસમાનો. સાથે છે મીનાબેન, શોભનાબેન, ભાવિકાબેન, હિતેશભાઈ, લાડલી સિદ્ધિ, ભાણેજ દેવ અને અપેક્ષા તથા ચુડાસમા પરિવારના સભ્યો. અને 26 જૂને લખેલા એમના ઈમેલમાં એમણે એમના સાથી મિત્ર તરીકે રણુજાના કરસનદાસ બાપુનું નામ પણ લખ્યું છે. પરંતુ આપણે જાણીએ છીએ કે ખૂબ દુઃખની વાત છે કે હવે કરસનદાસ બાપુ આપણી વચ્ચે નથી. ઈમેલ વાંચું છું. લખ્યું છે કે તારીખ 25 મેના સુરત શહેર વિશેની ખૂબ સરસ માહિતી આપી અને મહેશભાઈ શાહની મુલાકાત ગમી. તેઓએ પોતાની આકાશવાણી અમદાવાદની જૂની યાદો તાજી કરી તે ગમી. તારીખ 29 મેના રોજ વિશેષ કાર્યક્રમ અંતર્ગત નાટક વાત જાણે એમ છે ખૂબ પસંદ પડ્યું. 1 જૂનના કાર્યક્રમની શરૂઆત વરસાદી વાતોથી થઈ તે ખૂબ ગમી. અને રવિન્દ્રભાઈ પરમારની મુલાકાત દ્વારા ખૂબ સરસ માહિતી મળી. ગીત પણ ગમ્યું. તારીખ 3 જૂનના રોજ મિત્રોના સંદેશાઓના ખૂબ સરસ ઉત્તર આપ્યા અને મૌલિનભાઈની મુલાકાત માહિતીસભર રહી. તારીખ 10 જૂને મિત્રોના પત્રો અને ઇમેલ્સના ઉત્તરો ખૂબ જ સરસ રીતે બંને બહેનોએ ખૂબ પ્રેમપૂર્વક આપ્યા અને અમારા ઇમેલનો ઉત્તર અને પસંદગીનું ગીત પણ ગમ્યું. અમિતભાઈએ પોતાના ઇમેલમાં મને તથા બધા મિત્રોને યાદ કર્યા, ખૂબ ખૂબ આભાર. રૂપેશભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. કાર્યક્રમોને યાદ રાખીને એની સમીક્ષા આપ અમને પાઠવી રહ્યા છો. સરસ મજાના સુવિચારની સાથે અને એ રીતે વધુ સારા કાર્યક્રમો બનાવવાની ઉર્જા આપી રહ્યા છો. ઈમેલ કરવા

0: ધન આભાર. તો હવે ગિરનારની તળેટીમાં વસેલા શહેર જૂનાગઢથી કાર્યક્રમના બાગબાન સમાં શ્રોતા મિત્ર વાંજા દરજી કિરીટભાઈ સોલંકીના બે ઇમેલ્સ છે, સાથે છે એમના સસરાની દીકરી શ્રીમતી કીર્તિ સોલંકી. પ્રથમ ઇમેલમાં લખે છે કે 22 જૂનના કાર્યક્રમમાં ખૂબ જ લોકપ્રિય ચરિત્ર અભિનેતા અમરીશ પુરી વિશે ખૂબ જ સરસ માહિતી આપવામાં આવી. જો કે દરરોજ કોઈ ને કોઈ ફિલ્મી કલાકારોના જન્મદિવસ કે પુણ્યતિથિ હોય જ છે, તો દરેક કાર્યક્રમમાં આ ફિલ્મી તારલાઓ વિશે જો થોડી માહિતી આપવામાં આવે તો કાર્યક્રમ કેસર કેરી જેવો સ્વાદિષ્ટ બની જાય. અને વિધવા મહિલાઓને સરકારશ્રી તરફથી મળતી સહાય વિશે જે વાત કરવામાં આવી, જે જાણકારી આપવામાં આવી, તે માટે રાજેશભાઈ સોલંકીને ખૂબ ખૂબ અભિનંદન. તો તારીખ 26 જૂનના રોજ ડેન્ટિસ્ટ ભાવિકાબેન શાહની મુલાકાતમાં દાંતના રોગો વિશે આજની લેટેસ્ટ પદ્ધતિ વિશે ખૂબ જ સરસ જાણકારી આપવામાં આવી, તો તેણી પણ અભિનંદનના હકદાર છે. અને હાલમાં વરસાદની કાગડોળે વાટ જોઈ રહ્યા છીએ. જ્યારે વરસાદ આવશે ત્યારે મરચાને આદેશ આપવાનો છે કે બેસનની ચાદરમાં લપેટાઈને ઉકળતા તેલમાં ડૂબકી લગાવે કિરીટભાઈ. અને સાથે સાથે તિખાશના કપડાં પહેરીને એક મગ મગથી સોડમ પણ ફેલાવે અને આસપડોશના કેટલાય લોકોના મન લલચાવે એ પણ ખરું ને?
1: આ ભજીયા તો આવશે ત્યારે આવશે, પણ અત્યારે સાંભળીને મોઢામાં પાણી તો આવી જ ગયું છે.
0: બિલકુલ કિરીટભાઈ, વરસાદની આપે ખૂબ રાહ જોઈ, તે વરસાદ હવે આપને ત્યાં જૂનાગઢમાં પણ પધાર્યો ખરો ને? અને કીર્તિબેને વરસતા વરસાદમાં આપને ગરમા ગરમ ભજીયાનો નાસ્તો કરાવ્યો જ હશે એનો અમને વિશ્વાસ છે. બસ આપ આમ જ ખાતા પીતા, હસતા રમતા અને સ્વસ્થ રહો તેવી અમારી શુભેચ્છા. હવે વાંચું છું આપનો બીજો ઈમેલ. લખ્યું છે કે સહિયર કાર્યક્રમ અમારો ફેવરિટ કાર્યક્રમ છે. 29 જુલાઈના રોજ જ્ઞાતિ જાતિના ભેદભાવ ઉપર પ્રકાશ પાડતું નાટક કેક્ટસ ખરેખર ખૂબ જ સમજવા લાયક. તમામ પાત્રો અને કલાકારોને ખૂબ ખૂબ અભિનંદન. લેખિકા ભાનુમતીબેન જાનીને આવું સરસ નાટક લખવા માટે 100માંથી 100. તો 1 જુલાઈનો કાર્યક્રમ ઇમેલ અને પત્રો આધારિત હોય એ માટેની પ્રશંસા કરવા માટે અમારા શબ્દકોશમાં શબ્દોનો દુષ્કાળ પડેલો હોય છે. અને સાથે સાથે ધર્મેન્દ્રસિંહ રાઠોડની આકાશવાણીના 90 વર્ષને અનુલક્ષીને એમના મંતવ્યો આશરે 7 મિનિટ સુધી આપ્યા એ માટે ધર્મેન્દ્રસિંહને પણ પ્રસારણની પાંખે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. તો 3 જુલાઈના કાર્યક્રમમાં ગુજરાતમાં આવેલા અનેક જગ્યાઓના વન અને ગીરના જંગલો વિશે ખૂબ જ સરસ માહિતી રજૂ કરવામાં આવી, સાથે સાથે ડોક્ટર તપન શાહ સાથેની વાતચીતમાંથી પણ ખૂબ જ સરસ માહિતીનો રસથાળ પીરસવામાં આવ્યો. સરવાળે સમગ્ર કાર્યક્રમ મીઠી મધુર અંગુર રબડી જેવો લાગ્યો. કિરીટભાઈ, આ બધા જ કાર્યક્રમો આપને ગમ્યા તેની ખૂબ જ ખુશી છે અમને. આપ આમ જ આપના અભિપ્રાયો આપતા રહેજો.
1: 12:30 ના સમયે બધાના મોઢામાં પાણી લાવી દેતા આ ઇમેલ બાદ હવે આ બંને ઇમેલ છે ગામ જાડિયા અમરાજી તાલુકા પાલીતાણા જિલ્લા ભાવનગરથી માધુભાઈ ચૌહાણના. એમની સાથે છે લખમણભાઈ, ચેતનાબેન, અશ્મિતાબેન, શાંતુબેન, વિજય, વિવેક, રાહુલ અને આર્યન તથા ચૌહાણ પરિવાર. જણાવે છે કે અમે સહિયર કાર્યક્રમ નિયમિત સાંભળીએ છીએ. કાર્યક્રમ લાજવાબ આવે છે. બુધવાર, શુક્રવાર અને સોમવારે પ્રસારિત થતો સહિયર કાર્યક્રમ ખૂબ જ સરસ હોય છે. તારીખ 26 જૂનના રોજ કાર્યક્રમમાં જે દાંત વિશેની માહિતી આપવામાં આવી તે ખૂબ ગમી. બુધવારે પત્રો અને ઇમેલ્સ સાંભળવાની મજા આવી. તો એમના બીજા ઇમેલમાં તેઓ લખે છે કે બંને બહેનોનો ખૂબ ખૂબ આભાર આટલા સરસ કાર્યક્રમ પીરસવા બદલ. તારીખ 3 જુલાઈનો કાર્યક્રમ ખૂબ સરસ હતો. શરૂઆતમાં જે ગીત આપ્યું તે સાંભળવાની મજા આવી. વન મહોત્સવ સપ્તાહ વિશેની માહિતી ખૂબ સરસ હતી. અમારે પાલીતાણામાં પાવક વન ખૂબ સરસ છે. અને ત્યારબાદ તેમણે પિતા વિશેની ખૂબ સરસ માહિતી લખી છે. પિતાનો છાંયો જ્યાં સુધી માથા પર હોય છે ને સાહેબ, ત્યાં સુધી જીવનની મોટીથી મોટી મુશ્કેલી નાની લાગે છે. કારણ કે પિતા સાથે હોય તો એક વિશ્વાસ રહે છે, ગમે તેવું થાય પણ હવે ખોટું નહીં થાય. ગામઠી ભાષામાં કહીએ તો બાપ માથે હોય તો દીકરો રાજા થઈ ફરે. પિતા આખી જિંદગી સંતાન માટે ઢાલ બનીને ઉભા રહે છે, પોતે તડકો સહન કરે અને સંતાનોને છાંયો આપે. સાચું કહું ને સાહેબ, તો બાપનો છાંયો હોય ત્યાં સુધી એની કિંમત સમજાતી નથી, પણ જ્યારે એ છાંયો માથા પરથી હટી જાય ને ત્યારે સમજાય છે કે જીવનમાં સૌથી મોટી દોલત બીજી કંઈ નહીં પણ બાપની હાજરી હતી. આઈ લવ યુ પપ્પા. તમારો આત્મા જ્યાં હોય

0: ત્યાં ભગવાન એને શાંતિ આપે. વાહ માધુભાઈ, ખૂબ જ સરસ વાત આપે કરી. પિતાની છત્રછાયામાં દીકરા દીકરી નિશ્ચિંત બનીને પોતાનું જીવન જીવતા હોય છે, પોતાનું જીવન માણતા હોય છે અને કોઈ ચિંતા વગર જીવનમાં પ્રગતિના પંથે આગળ પણ વધતા હોય છે. અને એનું કારણ એ છે કે એમના મનમાં વિશ્વાસ હોય છે કે મારા પિતાનો મજબૂત સાથ મારી સાથે હર હંમેશ છે. આગળ તેઓ જણાવે છે કે કરસનદાસ બાપુના મૃત્યુના સમાચાર સાંભળીને ખૂબ દુઃખ થયું. ભગવાન તેમના આત્માને શાંતિ આપે. ઓમ શાંતિ. જી માધુભાઈ, કરસનદાસ બાપુ જેવા સંતને ગુમાવવાનું દુઃખ તમને, અમને અને એમના ભક્ત સમુદાયને, આપણને સૌને છે. ઈશ્વર એમને પોતાના શરણમાં રાખે એ જ પ્રાર્થના. શ્રોતા મિત્રો, કરસનદાસ બાપુને યાદ સાથે હવે કાર્યક્રમમાં આગળ વધીએ. અને હવે મારી પાસે આ બે ઇમેલ્સ છે આપણા ગઝલ પ્રેમી શ્રોતા મિત્ર પરમાર અમિતભાઈ કમલેશભાઈના, ગામ સરસિયા, તાલુકા ધારી, જિલ્લા અમરેલીથી. સાથે છે પુષ્પાબેન, હિરલબેન, કોમલબેન, કાજલબેન, દયાબેન, જિજ્ઞાસાબેન, જયેશભાઈ તથા રેડિયો મિત્ર ધીરુભાઈ મૈસુરિયા અને ગારિયાધારના જગદીશભાઈ ગોહિલ ઉર્ફે દોસ્ત. તો વાળી સાથે સાથે ક્ષેયા, મિત, ઉર્વિશ, રુદ્ર, રીમા, પરી, પૂજા, હિવા, ભાણિયા ભાણકીની આખી ટીમ છે. નવા પધારેલા મહેમાન ભત્રીજી રીવાબેન લખે છે કે ત્રણે ત્રણ દિવસના કાર્યક્રમ સરસ હતા. 22 જૂન સોમવારે કાર્યક્રમ ખૂબ ગમ્યો, ગુજરાતી ગીત સરસ હતું. 24 જૂન બુધવારના કાર્યક્રમમાં ઇમેલ અને પત્ર આધારિત કાર્યક્રમ સરસ હતો તથા મારા ઇમેલનો જવાબ આપવા બદલ આભાર. તો 26 જૂન શુક્રવારે દાંતના રોગો વિશે માહિતી સરસ હતી. તો શ્રોતા મિત્રો, બીજા ઇમેલમાં એમણે જણાવ્યું છે કે 29 જૂન સોમવારનો કાર્યક્રમ સરસ હતો, નાટક ખૂબ સારું લાગ્યું. 1 જુલાઈ બુધવારના રોજ ઇમેલ અને પત્ર આધારિત કાર્યક્રમ સારો હતો. અમારા ઇમેલનો જવાબ આપવા બદલ આભાર તથા જામનગરના શ્રોતા મિત્ર ધર્મેન્દ્રસિંહ રાઠોડનો વાર્તાલાપ ખૂબ ગમ્યો. તો 3 જુલાઈના રોજ નટવરલાલ ફિલ્મનું ગીત સરસ હતું તથા જંગલ વિશે જે માહિતી આપી તે ખૂબ સારી હતી. તો ડોક્ટર તપન શાહ સાથેની ત્રિલોક સંઘાણીની વાતચીત ખૂબ સારી લાગી, જેમાં એપેન્ડિસાઇટિસ વિશે માહિતી આપી હતી તથા રૂપેશભાઈ ચુડાસમા અને રમેશભાઈ ભાટિયાની પસંદગીના ગીત ખૂબ સરસ હતા. અમિતભાઈ, સમય ન હોવા છતાં આપ નિયમિત રૂપે અભિપ્રાય અમારા સુધી પહોંચાડો છો ઇમેલ દ્વારા, તે ખૂબ સરાહનીય છે. કાર્યક્રમનું આપના માટે આપના જીવનમાં કેટલું મહત્વનું સ્થાન છે તે અમે આના ઉપરથી જાણી શકીએ છીએ. આમ જ કાર્યક્રમ સાથે જોડાયેલા રહેજો હર હંમેશ. તો મિત્રો, આ સાથે જ આજની પત્રો અને ઇમેલની સફરને અહીં જ અટકાવીએ, કારણ કે સ્ટુડિયોની ઘડિયાળ બતાવી રહી છે સમય આપની વિદાય લેવાનો. તો ફરી મળવાના વાયદા સાથે આજે આપો અનુમતિ આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદીને.
1: આવજો, ફરી મળીશું.
2: આજનો કાર્યક્રમ આપને કેવો લાગ્યો જરૂર જણાવજો. આ સરનામે નિયામક શ્રી સૈયર, કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, આશ્રમ રોડ, નવરંગપુરા, અમદાવાદ 380009. આપ અમને ઇમેલ પણ કરી શકો છો. ઇમેલ આઈડી છે abadsahyar@gmail.com.
0: આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર. પ્રસ્તુત કરતા હતા હિતે

પ્રસ્તુત છે સુગમ સંગીત. આજના કાર્યક્રમમાં સૌ પ્રથમ સાંભળશું ભદ્રાયુ અરવિંદ અને હસમુખ પાટડિયાએ ગાયેલી ભગવતી કુમાર શર્માની રચના.

0: માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે જાહેરાત કરી હતી કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ બેંગ્લોર ઇન્ડોનેશિયામાં તેનું પ્રથમ વિદેશી કેમ્પસ સ્થાપિત કરશે. આ કેમ્પસ પૂર્વ જાવાના સિંગાસરી સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં સ્થાપિત કરાશે અને તે આસિયાન ક્ષેત્રના વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકોને સેવા આપશે. ત્રણ દેશોના તેમના પ્રવાસના બીજા તબક્કામાં પ્રધાનમંત્રી મોદી આજે 3 દિવસની મુલાકાતે મેલબર્ન પહોંચશે, જ્યાં તેઓ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીઝ સાથે ભારત ઓસ્ટ્રેલિયા ત્રીજી વાર્ષિક સમિટમાં ભાગ લેશે. શ્રી મોદી ભારત ઓસ્ટ્રેલિયા સીઈઓ ફોરમમાં પણ ભાગ લેશે, જ્યાં તેઓ બંને દેશોના ટોચના ઉદ્યોગપતિઓને સંબોધિત કરશે. તેઓ ભારત ઓસ્ટ્રેલિયા સંબંધોના મજબૂત સ્તંભ તરીકે કામ કરતા ભારતીય ડાયસ્પોરાને પણ સંબોધિત કરશે. પ્રધાનમંત્રી મોદી અને તેમના ઓસ્ટ્રેલિયન સમકક્ષ એન્થોની અલ્બેનીઝ વચ્ચે દ્વિપક્ષીય ચર્ચાઓ અનેક મુખ્ય ક્ષેત્રોમાં સહયોગને આગળ ધપાવશે. 24 જૂને આવેલા બે વિનાશક ભૂકંપ બાદ ઓપરેશન એમિસ્ટાર હેઠળ ભારતની માનવતાવાદી સહાયને સ્વીકારવા બદલ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે વેનેઝુએલાનો આભાર માન્યો છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી જયસ્વાલે કહ્યું કે રાહત મિશન બંને દેશો વચ્ચેની સ્થાયી મિત્રતાને મજબૂત કરે છે. વ્યાપક વિનાશ સમયે ભારતે વેનેઝુએલાને ત્વરિત સહાય પહોંચાડવા ઓપરેશન એમિસ્ટાર શરૂ કર્યું હતું. જમ્મુ અને કાશ્મીરના શોપિયાના ચાનાપોરા વિસ્તારમાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો છે. આ સેના અને સીઆરપીએફ વચ્ચેનું સંયુક્ત ઓપરેશન હતું. આકાશવાણી સાથે વાત કરતા પોલીસ મહાનિરીક્ષક વીકે બિરદીએ જણાવ્યું હતું કે ઘટનાસ્થળેથી હથિયારો અને દારૂગોળા સાથે એક મૃતદેહ મળી આવ્યો છે અને તેની ઓળખ કરવામાં આવી રહી છે. જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્રે આજે અમરનાથ યાત્રા 2026 માટે એક નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. અમારા જમ્મુ સંવાદદાતાના અહેવાલ મુજબ સર્વોચ્ચ અદાલતના નિર્દેશ અનુસાર દૈનિક યાત્રાળુ મર્યાદા અમલમાં છે. શ્રદ્ધાળુઓને અગાઉથી નોંધણી પૂર્ણ કરવાની અને તેમના પરમિટમાં જણાવાયેલી તારીખે મુસાફરી કરવાની સલાહ આપવામાં આવી છે. વહીવટીતંત્રે સ્પષ્ટતા કરી છે કે તાત્કાલિક અથવા સ્થળ પર નોંધણી ફક્ત મર્યાદિત સંખ્યામાં લોકો માટે જ ઉપલબ્ધ છે. નોંધાયેલા યાત્રાળુઓને તેમની નિર્ધારિત તારીખ પહેલા મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં અને વહેલા પહોંચનારાઓને પવિત્ર ગુફા મંદિરમાં જવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તિરુવનંતપુરમમાં રાજ્ય સરકારે કેરળના વાયનાડમાં ભૂસ્ખલનમાં જીવ ગુમાવનાર લોકોના પરિવારોને 5 લાખ રૂપિયા સહાયની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી વીડી સતીશને કહ્યું કે વાયનાડ ટલનનું કામ સંપૂર્ણ તપાસ પછી જ ફરી શરૂ થશે. 2 એનડીઆરએફ ટીમો હજુ પણ દુર્ઘટના સ્થળે છે. મુખ્યમંત્રીએ કહ્યું કે 5 લોકો હજુ પણ ગુમ છે અને શોધ કામગીરી ચાલુ છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonet.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ airnews_abad ને ફોલો કરશો. આસિયાન ભારત વેપાર કરારની સમીક્ષાને આગળ વધારવા માટે ભારત નવી દિલ્હીમાં 13મી આસિયાન ભારત વેપાર ગુડ્સ કરાર EITIGA સંયુક્ત સમિતિની બેઠકનું આયોજન કરી રહ્યું છે. સંયુક્ત સમિતિની બેઠક અને તેની સંબંધિત બેઠકો આ મહિનાની 10મી તારીખ સુધી હાઇબ્રિડ ફોર્મેટમાં યોજાઈ રહી છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું કે સંયુક્ત સમિતિએ પેટા સમિતિઓને તેમના સંબંધિત કાર્યક્ષેત્રોમાં વ્યૂહાત્મક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને તેમને EITIGA સમીક્ષા હેઠળ બાકી રહેલા વિષયોને ઝડપી બનાવવા વિનંતી કરી હતી. પેટા સમિતિઓને સમયમર્યાદા ડિલિવરેબલ્સ સોંપવામાં આવ્યા હતા અને સમંત સમયમર્યાદામાં મૂર્ત પરિણામો પ્રાપ્ત કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. હોર્મુઝ સમુદ્ર ધુનીમાં ઇરાન દ્વારા તાજેતરમાં વ્યાપારી જહાજ ઉપર કરવામાં આવેલા હુમલાના જવાબમાં અમેરિકાએ 80થી વધુ ઈરાની લક્ષ્યો પર હવાઈ હુમલા શરૂ કર્યા. અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું કે આ હુમલાઓમાં ઈરાની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ, નિયંત્રણ કેન્દ્રો, એન્ટીશીપ મિસાઇલ સિસ્ટમો અને તેની આસપાસના 60થી વધુ ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના જહાજોને નિશાન બનાવવામાં આવ્યા હતા. સાંભળીએ એક અહેવાલ.
1: અમેરિકા કે એક અધિકારી ને બતાયા કે અમેરિકા કી સેના ઈરાન કી વાયુ રક્ષા પ્રણાલીઓ, તટીય નિગરાની પ્રણાલીઓ, મિસાઇલો ઓર ડ્રોન પ્રક્ષેપણ સ્થળો કો ભી નિશાના બના રહી હૈ. ઈરાન મે બંદરગાહ સુવિધાઓ કો ભી નિશાના બનાયા જા રહા હૈ. ઈરાન કે ઉપવિદેશ મંત્રી કાઝિમ ગરીબાબાદી ને કહા કે અમેરિકા કે તાજા હમલે સમજોતે કા ઉલ્લંઘન હૈ. અમેરિકા ને શત્રુતા સમાપ્ત કરને કે લિયે હુએ અંતરિમ સમજોતે કે તહેત ઈરાની તેલ કી બિક્રી કો અધિકૃત કરને વાલા લાઇસન્સ ભી રદ્દ કર દિયા હૈ. એક અમેરિકી અધિકારી ને કહા કે લાઇસન્સ ઇસલિયે રદ્દ કિયા ગયા ક્યોંકિ હોર્મુઝ મે ઈરાન કી કાર્યવાહી અસ્વીકાર કરે થી. ઈરાન કે વિદેશ મંત્રાલય ને લાઇસન્સ રદ કરને કે અમેરિકા કે કદમ કી નિંદા કરતે હુએ કહા કે યહ અંતરિમ સમજોતે કા ઉલ્લંઘન હૈ. સમાચાર કક્ષ સે કૃષ્ણકાંત.
0: પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે શરૂ થયેલા હુમલાને કારણે વૈશ્વિક શેરબજારોની સાથે સાથે ભારતીય શેર માર્કેટ

માર્કેટમાં કડાકો જોવા મળ્યો હતો. બપોરના સત્ર દરમિયાન નાણાકીય સંસ્થાઓ અને બેન્કિંગ ક્ષેત્રના શેરોમાં ભારે વેચવાલી નીકળતા સેન્સેક્સમાં 600 કરતાં વધુ, જ્યારે નિફ્ટીમાં 200 અંકનો ઘટાડો જોવા મળ્યો હતો. કાપડ મંત્રાલયે રાષ્ટ્રીય નવીનતા પડકાર હેન્ડલૂમ હેકાથોન 2026 શરૂ કર્યો છે, જેનો ઉદ્દેશ્ય ભારતના હાથશાળ ક્ષેત્રને મજબૂત બનાવવા માટે ટેકનોલોજી, ડિઝાઇન, ઉદ્યોગ સાહસિકતા અને ટકાઉ ઉકેલોનો ઉપયોગ કરવાનો છે. આ પહેલ રાષ્ટ્રીય હાથશાળ દિવસ 2026ની ઉજવણીના ભાગરૂપે આયોજિત કરવામાં આવી રહ્યો છે. આ મહિનાની 20 તારીખ સુધી ઓનલાઇન નોંધણી થઈ શકે છે. હેકાથોનનો ગ્રાન્ડ ફિનાલે 1 ઓગસ્ટના રોજ ફાઉન્ડેશન ફોર ઇનોવેશન એન્ડ ટેકનોલોજી ટ્રાન્સફર IIT દિલ્હી ખાતે યોજાશે, જ્યાં પસંદ કરાયેલી ટીમો જ્યુરી સમક્ષ તેમના ઉકેલો રજૂ કરશે. આ પહેલ પર બોલતા કાપડ મંત્રાલયના વિકાસ કમિશનર ડોક્ટર એમ બિનાએ જણાવ્યું કે હેન્ડલૂમ હેકાથોન 2026 દેશના યુવાનોની સર્જનાત્મકતાને હાથશાળ ક્ષેત્રના સમૃદ્ધ વારસા સાથે સંકળાવવાનો પ્રયાસ છે. ભારતથી હજારો કિલોમીટર દૂર ન્યૂઝીલેન્ડમાં સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિનો પ્રભાવ સતત વધી રહ્યો છે. ઓકલેન્ડમાં ધ થર્ડ આઈ સ્ટોર છેલ્લા 26 વર્ષથી ભારતીય આધ્યાત્મિકતા, યોગ, રંગબેરંગી પરંપરાગત પોશાક અને સાંસ્કૃતિક કલાકૃતિઓને પ્રોત્સાહન આપી રહ્યું છે. આ સ્ટોરના સંચાલક કિમ હોલુએડાએ આકાશવાણી સાથે વાત કરતા કહ્યું કે ન્યૂઝીલેન્ડના લોકોમાં ભારતીય સંસ્કૃતિ, યોગ અને હિન્દુ દેવી દેવતાઓ પ્રત્યે આકર્ષણ વધી રહ્યું છે. તેણે કહ્યું કે ઘણા સ્થાનિક મુલાકાતીઓ ભારતની આધ્યાત્મિક પરંપરાઓનું અન્વેષણ કરવા માટે સ્ટોર પર આવે છે અને ઘણીવાર પરિવાર અને મિત્રો સાથે પાછા ફરે છે, જે ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસામાં તેમને ઊંડી રૂચિ દર્શાવે છે. આ સ્ટોર એક અનોખું સાંસ્કૃતિક કેન્દ્ર બન્યું છે, જે દર્શાવે છે કે ભારતની કાલાતીત પરંપરાઓ સરહદોને પાર બહારના લોકોને પણ સાંકળી રહી છે. ફૂટબોલમાં સ્વિટ્ઝરલેન્ડે વાનકુવરમાં પેનલ્ટી શૂટઆઉટમાં કોલંબિયાને હાર આપી હતી. કોલંબિયા સામે સ્વિટ્ઝરલેન્ડનો 4-3 વિજય થયો હતો. સ્વિટ્ઝરલેન્ડે 1954 પછી પહેલીવાર ફિફા વર્લ્ડ કપના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ગેમેલન સમૂહ અને શાસ્ત્રીય યોગ્યકાર્તા નૃત્ય સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું યુનેસ્કોના વિશ્વ ધરોહર સ્થળ પ્રમ્બાનંદ મંદિરની મુલાકાત દરમિયાન સ્વાગત કરાયું. પ્રધાનમંત્રી તેમના પ્રવાસના બીજા તબક્કામાં આજે ઓસ્ટ્રેલિયાના મેલબર્ન પહોંચશે. જમ્મુ અને કાશ્મીરના શોપિયાના ચનાપોરામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં એક આતંકવાદી ઠાર. હોર્મુઝ સામુદ્રધુનીમાં ઈરાને કરેલા વ્યાપારી જહાજો પરના હુમલાના જવાબમાં અમેરિકાએ 80થી વધુ ઈરાની લક્ષ્યોને નિશાન બનાવ્યા. ઈરાન અને અમેરિકા વચ્ચે ફરી તણાવ વધતા શેરબજારમાં કડાકો અને ફૂટબોલમાં સ્વિટ્ઝરલેન્ડે પેનલ્ટી શૂટઆઉટ માં કોલંબિયાને હરાવી ફિફા વર્લ્ડ કપના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી 2:30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

કાર્યક્રમની શરૂઆત કરીએ શોર ફિલ્મના ગીતથી. ગાયક કલાકારો મુકેશ, લતા મંગેશકર અને સાથીદારો. ગીતકાર સંતોષ આનંદ, સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ.

0: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
1: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
0: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
1: હા, મારી માં કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ.

0: मरीन पुलिस द्वारा जनहित में प्रसारित।
1: હવે સાંભળીએ લતા મંગેશકર અને કિશોર કુમારના યુગલ સ્વરમાં સિલસિલા ફિલ્મનું ગીત. જાવેદ અખ્તરના બોલને સંગીતથી સજાવ્યા છે શિવ હરિએ.

0: બાબુ દરિયે જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જાતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
1: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
0: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
2: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: સ્ટુડન્ટ ઓફ ધ યર ફિલ્મનું ગીત શેખર રાવજીયાની, સલીમ મર્ચન્ટ અને નીતિમોહનના સ્વરમાં માણીએ. અવનીતા દત્તની રચનાને સંગીતબદ્ધ કરી છે વિશાલ શેખરે.

એફએમ બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. અત્યારે સાંજના 5:30 થવા જઈ રહી છે. રજૂ કરીએ છીએ પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ.

0: આ ગીતના ગાયક તથા સંગીતકાર હતા પંકજ ઉદાસ.
1: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
2: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજ્યો?
1: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
0: હવે સાંભળીએ ગુલઝારની રચના, સંગીત તથા સ્વર જગજીત સિંહનો.

0: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: ગોવિંદ પ્રસાદજીના બોલને સુમધુર યુગલ સ્વર આપ્યો છે નીના અને રાજેન્દ્ર મહેતાએ.

રૂના લૈલાના કંઠે ગવાયેલ આ ગીત સાથે જ સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં પૂરો થાય છે. આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે એફએમ બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર. મિત્રો, હવે થોડી જ વારમાં આપ અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત થતો યુવાણી કાર્યક્રમ સાંભળશો.

કેમ છો મારા યુવા મિત્રો, હું પ્રકૃતિ પરમાર, તમારી આજની હોસ્ટ, તમારું આ યુવાણી કાર્યક્રમમાં સ્વાગત કરું છું. આજે હું એક એવી વાત કરવા માગું છું જે લગભગ આપણે બધાએ કોઈ ને કોઈ સમયે કહી હશે. શું તમે ક્યારે પોતાને કહેતા સાંભળ્યું છે કે હું એક દિવસ ગિટાર શીખીશ, એક દિવસ તે સફર પર જઈશ, એક દિવસ હું કોઈને મારા મનની વાત કહીશ? પણ આ એક દિવસ ક્યારે આવતો જ નથી. તે કેલેન્ડરમાં એક તારીખ જેવું લાગે છે, પણ હકીકતમાં તેનો કોઈ અસ્તિત્વ જ નથી. મને તો એ નથી સમજાતું કે આપણે રાહ કોની જોઈ રહ્યા છે અને શા માટે. આત્મવિશ્વાસની, વધુ પૈસાની, કે પછી પરફેક્ટ સમયની? પણ જો આ પરફેક્ટ સમય ફક્ત એક દંતકથા હોય તો શું? આપણે એની રાહ કેટલી વાર માટે જોઈશું? એટલે જ અટક્યા વગર એક વાર શરૂ તો કરો અને જુઓ રસ્તો ક્યાં જાય છે. પરંતુ શરૂ જ નહીં કરો તો આપણે ધ્યેય સુધી કેવી રીતે પહોંચીશું? આપણે હંમેશા કહીએ છીએ, મારી પરીક્ષા પછી હું ખુશ રહીશ, અને આ પરીક્ષા નોકરીમાં બદલાઈ જશે એટલે થોડા વધુ પૈસા કમાઈ લઉં પછી. પરંતુ સત્ય એ છે કે દરેક નવો અધ્યાય પોતાની જવાબદારીઓ સાથે આવે છે. તો તમારા સપનાઓને એક દિવસ માટે મૂકી રાખવાને બદલે આજથી જીવવાનું શરૂ કરવું જોઈએ ને. ધ્યેય સુધી પહોંચવા માટે પ્રયાસ કરો. અને એવી જ એક લાગણીઓને સુંદર રીતે વ્યક્ત કરે છે આપણું આગળનું ફિલ્મ યે જવાની હૈ દીવાનીનું આ ગીત, જેને સ્વર આપ્યો છે અરિજિત સિંઘે.

મિત્રો, હવે તમે રાહ જોયા વગર ખરેખર જીવન જીવવાનું શરૂ કરશો ને, તમારું જીવન એક ફિલ્મ છે તેમ વિચારો અને પોતાને પૂછો, શું તમે ખરેખર તે જોવા માંગો છો? તમારા અંદરની મેઇન કેરેક્ટર એનર્જીને જગાડો. હા, પણ એનો અર્થ એ નથી કે પ્રખ્યાત થવું, તેનો અર્થ તમારા જીવનની વાર્તામાં ભાગ લેવો છે. તમારામાં વિશ્વાસ રાખો અને કોઈ પણ કામ કરવું પડે એટલે નહીં, તમને કરવું છે એટલે કરો. જીવનની નાની નાની ખુશીઓને રોમેન્ટિસાઇઝ કરો. અને હજુ પણ મુશ્કેલ દિવસો આવશે અને પડકારો પણ આવશે, પણ નિરાશ થયા વગર આગળ વધવાનો પ્રયત્ન કરશો ને, તો એ સામાન્ય દિવસ પણ ખાસ લાગશે. શું ખબર એ દિવસ કોઈની સાથે રેન્ડમ વાતચીત અને હાસ્ય સાથે ભરાઈ જાય. આ નાની બાબતો જ જીવનને સુંદર બનાવે છે. તમારી દરેક નાની જીતને ઉજવો, ભલે તે કોઈ બીજું જોવે કે ન જોવે. કદાચ મેઇન કેરેક્ટર બનવું ખરેખર આ જ છે, એક પરફેક્ટ જીવન જીવવાનું નહીં, પરંતુ તમે જે પહેલાંથી જીવી રહ્યા છો તેના પર ધ્યાન આપો. અને જો તમને સંતુષ્ટિ ન મળે તો તમે જ તમારું મૂલ્યાંકન કરી શકો છો, કારણ કે અંતે તમારે તમારા લક્ષ્ય સ્થાન પર પહોંચવાનું છે. આગળ વધવાની હિંમત જ આપણને મજબૂત બનાવે છે. આવી જ જીવનની ફિલોસોફીને ખૂબ જ સરળ અને મધુર શબ્દોમાં ફિલ્મ પિયા કા ઘરનું કિશોર કુમારની અવાજમાં આ ગીત સાંભળીએ.

દોસ્તો, કોઈ તમને તમારી મનપસંદ યાદ વિશે પૂછે તો સંભવ છે કે તે એવી કોઈ વસ્તુ હોય જેને તમે મહિનાઓ અગાઉથી નક્કી નહોતી કરી. કદાચ તે કોઈ મિત્ર હતો જેને તમે ક્લાસમાં સીટ બદલવાને લીધે મળ્યા હતા, અથવા તે રોડ ટ્રીપ જે અડધી રાત્રે એક મેસેજથી શરૂ થઈ હતી, આપણે ડ્રાઈવ પર જઈએ. કદાચ તે એક કેફે હતું જેને તમે એક ખોટા વળાંક લીધા હોવાથી શોધ્યું હતું, પરંતુ ખોટો વળાંક લીધો એટલે એક રસ્તો બદલાય. હા, આપણો ધ્યેય નહીં. આજે એક રસ્તો બંધ થાય તો બીજો રસ્તો જે છે એને આપણે શોધી તેના પર ચાલવાનું છે અને ધ્યેય સુધી પહોંચવાનું છે. જ્યારે આપણે આપણા દિનચર્યાથી બહાર નીકળીએ છીએ, ભલે તે થોડુંક જ હોય, ત્યારે જીવન આપણને આશ્ચર્યચકિત કરવાનો મોકો નથી છોડતું. તો કદાચ આ અઠવાડિયે અણધાર્યા માટે થોડી જગ્યા છોડી દો અને બની શકે તો ઘરે જવા માટે એક અલગ રસ્તો લો. તમે ક્યારેય નથી જાણતા કે કયો સામાન્ય દિવસ તમારી મનપસંદ યાદોમાંનો એક બની શકે છે, અને જીવનમાં સુધારણા અને શીખવા માટે હંમેશા જગ્યા હોય જ છે. તમે જોઈ જ રહ્યા છો કે વાતાવરણમાં ઘણા બદલાવ થઈ રહ્યા છે. કાળા વાદળ અને વરસાદની શક્યતાઓ વધી રહી છે. આવા વાતાવરણમાં વૃક્ષો સારી રીતે ઉગે છે અને ફૂલો પણ ખીલે છે. તેથી આપણે પ્રકૃતિને મદદ કરવા યોગ્ય પગલાં કેવી રીતે લેવા જોઈએ તે જાણવું જોઈએ.

0: અને તે માટે વન મહોત્સવ યોજાવામાં આવે છે. ચાલો હવે આપણી એક યુવા મિત્ર યુતિકા મિસ્ત્રી પાસેથી આ વિશે વધુ જાણીએ.
1: યાદ છે છેલ્લે ક્યારે ઝાડની નીચે સુકૂનથી બેઠા હતા? યાદ છે છેલ્લે ક્યારે ઝાડની ડાળખીઓ પર હિંચકો બાંધી ઝૂલ્યા હતા? છેલ્લે ક્યારે ઝાડ પર ચઢી કેરીઓ ચોરી હતી? અને છેલ્લે ક્યારે ઘરના એસીને પડતું મૂકી લીમડાની શીતળ છાયા માણી હતી? આ આજકાલની દુનિયામાં વૃક્ષો યાદ આવે છે તો બસ ફોટોઝના બેકગ્રાઉન્ડ માટે, અને એટલે જ વન મહોત્સવ ઉજવાતો આવ્યો છે. 1 જુલાઈથી શરૂ થતો આ મહોત્સવ 7 જુલાઈ સુધી ચાલે છે, જે દરમિયાન દેશભરના લોકો વૃક્ષારોપણ કરે છે. પરંતુ પ્રશ્ન એ છે કે ઝાડ વાવવા પાછળનું કારણ શું? પ્રકૃતિની રોનક પાછી લાવવી કે પછી સોશિયલ મીડિયા પર લાઇક્સ વધારવા? રીલવાળી આ દુનિયામાં વૃક્ષારોપણ ફક્ત દેખાડાનું સાધન બની ગયું છે. વન મહોત્સવ હજારો વૃક્ષો વાવવા માટે નથી ઉજવાતું. આ મહોત્સવ પાછળનો હેતુ છે કોઈ એક છોડ પસંદ કરવું, તેનું નામ જાણવું અને રોજ ભૂલ્યા વિના તેની ચોક્કસપણે કાળજી રાખવી. આ જ પ્રથાનું આવનારી પેઢી પણ પાલન કરશે તો ધરતીની સુંદરતા અનેક ગણી વધી જશે. રોજની આપણી આ જિંદગીમાં આપણે કેટલી બધી વસ્તુઓ વૃક્ષો પાસેથી લેતા હઈએ છીએ. એના બદલામાં ક્યારેક કોઈ વૃક્ષને ભેટીને તમે પ્રેમથી થેન્ક યુ કીધું છે? આપણા વિકાસ માટે આપણે હજારો વૃક્ષ કાપી દઈએ છીએ. ધારો કે એક દિવસ વૃક્ષો વિલુપ્ત થઈ ગયા તો શ્વાસ લેવા માટે ઓક્સિજન ક્યાંથી મળશે? ફળ શાકનો આનંદ કઈ રીતે મળશે? ઉનાળામાં લીમડાની છાય કઈ રીતે મળશે? અને તમારા ફોટો પાડવા માટે એસ્થેટિક બેકગ્રાઉન્ડ ક્યાંથી મળશે? મોબાઈલમાં સમાઈ ગયેલી આપણી આ દુનિયામાં આપણે વૃક્ષોનું મહત્વ ભૂલવા લાગ્યા છે. વિચારો, જો વૃક્ષો પણ આપણને બિલ મોકલવા લાગ્યા તો? આમ જોવા જઈએ તો આજકાલના બાળકો મોબાઈલ ફોન પરની હજારો એપ ઓળખી જાય છે, પરંતુ તેમની આજુબાજુ રહેલા ઝાડ પાનને ઓળખી નથી શકતા. અને ઓળખની વાત આવે ત્યારે મોઢે પહેલું નામ આવે આપણી વડોદરા નગરીની શાન, અર્થાત વડનું ઝાડ. તે માત્ર એક વૃક્ષ જ નથી, તે સ્થિરતા, આશ્રય, એકતા અને મૂળ સાથે જોડાયેલા રહીને વિકાસ કરવાની જીવંત પ્રેરણા આપતું પ્રતીક છે. એટલે જ તો કહેવાય છે કે રહેવું હોય તો વડની જેમ રહો, જેટલા ઊંચા જાઓ એટલા જ ધરતી સાથે જોડાવતા જાઓ. પણ વિચારવા વાળી વાત એ છે કે શું વડલો આજે પણ આપણા વિચારો અને જીવનશૈલીમાં વસે છે, કે પછી એ માત્ર આપણા શહેરના નામમાં જ રહી ગયો છે? કદાચ આવા પ્રશ્નનો જવાબ પુસ્તકોમાં નહીં, કુદરતની વચ્ચે મળે છે. અને કુદરતની સૌથી સુંદર ભાષા એટલે ધોધમાર વરસતો વરસાદ, ભીની માટીની સુગંધ, પાંદડા પર પડતા વરસાદના ટીપા, અને કુદરત જાણે ફરીથી લીલી ચાદર ઓઢી લે. આ પ્રસંગની વ્યાખ્યા તો હંમેશાથી આ જ ચાલતી આવી છે. કંઈ બદલાયું હોય તો એ છે વરસાદ સાથે આવતી હરિયાળી. વર્ષો પહેલાં જે ધરતી વરસાદના સમયે લીલા વસ્ત્રોથી સજી ઉઠતી હતી, આજે એ જ ધરતીની લીલાશ ઝાંખી પડવા લાગી છે, જેનું એકમાત્ર કારણ છે આપણે મનુષ્યો. અને જાણતા અજાણતા તેનું નુકસાન આપણે જ ભોગવવું પડશે. પણ શું નુકસાન ફક્ત વૃક્ષો ગુમાવવા સુધી જ સીમિત છે? બિલકુલ નહીં. આપણે ગુમાવીએ છીએ સવારના પક્ષીઓનો કલરવ, ઉનાળાની બપોરની કુદરતી છાય, બાળકોનું ખુલ્લામાં પસાર થતું બાળપણ, અને તેની સાથે સૌથી અગત્યનું પ્રકૃતિની સાથેનો આપણો સંબંધ, એ સંબંધ જે સાવ નબળો થઈ રહ્યો છે. આપણે સમજવાની જરૂર છે કે આપણે કુદરતનું ધ્યાન રાખીશું તો જ સરળ જીવન જીવી શકીશું. જ્યારે જ્યારે આ સંબંધની ડોર ઢીલી થશે, ત્યારે ત્યારે એનો જવાબ ક્રોધના બોલોથી લખાશે. ક્યારેક કડકડતો તાપ, ક્યારેક આંધી તૂફાન, તો ક્યારેક ભયંકર ઠંડી. અને બની શકે કે ક્રોધ ભર્યા જવાબનો સામનો તમારે નહીં, પરંતુ તમારા બાળકોએ કરવો પડે. શું આપણે આવનારી પેઢીઓને દર્દભર્યું ભવિષ્ય પીરસી રહ્યા છે? શું આપણે આ સંબંધને ફરી મજબૂત નથી કરી શકતા? જ્યારે કોઈ બાળક જન્મે છે ત્યારે આપણે એને નામ આપીએ, તેની સંભાળ રાખીએ, એ મોટું થાય ત્યાં સુધી એની રાહ જોઈએ, તો પછી એક નાનકડા છોડ સાથે પણ આવો સંબંધ કેમ ન બાંધી શકીએ? નવી પેઢીને આપણે ખાલી મિલકતનો જ વારસો નથી આપવાનો, થોડોક શ્વાસ, થોડોક છાયો અને થોડોક પક્ષીઓનો કલરવ પણ આપવાનો છે. અને સાથે જ એક એવી ધરતી આપવાની છે જેના પર જીવન સરળ બને, ત્રાસદાયક નહીં. કારણ કે આપણે આ ધરતી આપણા પૂર્વજો પાસેથી વારસામાં નથી મેળવી, પરંતુ તેને આપણા બાળકો પાસેથી ઉધાર લીધી છે. પણ આજે તો સ્થિતિ એવી થઈ ગઈ છે કે છોડને પાણી આપવાનું યાદ રહે કે ના રહે, મોબાઈલને ચાર્જ કરવાનું ક્યારેય ભૂલાતું નથી અને એટલે જ મેં લખ્યું છે.

0: કે પ્રકૃતિની ચિંતા તો સૌને છે, આગળ પગલું કોઈએ ભરવું નથી. ખતરામાં છે જીવન આપણા સૌનું, અહેસાસ એ વાતનો જરા પણ નથી. સમય હજુ પણ હાથમાંથી સરક્યો નથી, આશાનો દીવો હજુ બુઝાયો નથી. ફક્ત બદલવાની છે વિચારવાની રીત, કારણ કે કુદરતે તો સાથ ક્યારેય છોડ્યો નથી. એક એકલો માણસ શું નથી કરી શકતો એ વિચારવા કરતાં હું કેટલું બધું કરી શકું છું એ વિચારીશું, ત્યારે જઈને આ ધરતીનું ભવિષ્ય ઉજળું થશે. બાકી મોટી મોટી વાતો તો બધા જ કરી શકે છે, પણ જ્યારે વૃક્ષો દેખાડા માટે નહીં પરંતુ પોતાનું જીવન સુરક્ષિત કરવા વાવશું, ત્યારે જઈને સાચા અર્થે વન મહોત્સવ ઉજવાશે. ને આપણે હંમેશા કહીએ છીએ ને કે પ્રકૃતિને બચાવો, પણ હવે કદાચ આ વાક્ય બદલવાની જરૂર છે, કારણ કે પર્યાવરણને બચાવવાની જરૂર નથી. કુદરત તો વર્ષોથી પોતાની સંભાળ રાખતી આવી છે અને આગળ પણ રાખતી રહેશે. ખરેખર બચવાની જરૂર તો આપણને છે. વૃક્ષો વગર પૃથ્વી તો રહેશે, પણ એ ધરતી પર માણસનું અસ્તિત્વ કેટલો સમય ટકી શકશે એ પ્રશ્ન આજે દરેકે પોતાને પૂછવાની જરૂર છે. અને જ્યારે આ સવાલનો જવાબ મળશે ત્યારે આપણું મનુષ્ય તરીકેનું આ જીવન સફળ ગણાશે. આ ધરતી પર પહેલો અને છેલ્લો હક કુદરતનો જ છે. આ હકીકતને ના તો નકારી શકાય, ન તો બદલી શકાય. કંઈ કરવું જ હોય તો આ સુંદર પ્રકૃતિનો આદર કરો અને તેની જોડે પ્રેમથી રહેતા શીખો. તો આજે પ્રતિજ્ઞા કરીએ કે આવતા 7 દિવસ માટે જ નહીં, પણ આખા વર્ષ માટે એક છોડ સાથે મિત્રતા કરીએ, એને નામથી ઓળખીએ, એની સંભાળ રાખીએ, અને જ્યારે વર્ષો પછી એ જ છોડ વિશાળ વૃક્ષ બની કોઈ અજાણ્યા મુસાફરને છાયો આપે, ત્યારે કદાચ આપણું યોગદાન શબ્દોથી નહીં પરંતુ એની હરિયાળીથી ઓળખાશે. આ વન મહોત્સવે માત્ર વૃક્ષો જ ન વાવીએ, સંબંધો વાવીએ, કારણ કે વૃક્ષો ઉગે છે ધરતીમાં અને હરિયાળી ઉગે છે આપણા વિચારોમાં. અંતે એટલું જ કહીશ કે આપણે વૃક્ષો નહીં, આવનારી પેઢીની યાદો વાવી રહ્યા છીએ. એટલે આજે એવો એક છોડ જરૂર વાવજો જેની છાયામાં કાલે કોઈ બાળક પોતાના બાળપણની યાદો લખી શકે.
1: જેમ આપણે જીવનનું ધ્યાન રાખીએ છીએ તેમજ પર્યાવરણનું પણ રાખવું જોઈએ. મિત્રો, જો આપણા માતા પિતા આપણા માટે આટલું બધું કરી શકતા હોય તો આપણે પણ ચોક્કસપણે આપણી આવનારી પેઢી માટે આટલું તો કરી જ શકીએ છીએ. થોડી સ્વચ્છતા અને કાળજી સાથે આપણે આપણા આસપાસના વાતાવરણને રહેવા માટે વધુ સુંદર બનાવી શકીએ છીએ. આખરે લીલાછમ વૃક્ષો અને તાજી હવા કોને ન ગમે. આજે જ તમારી જાત સાથે એવો સંકલ્પ કરો કે તમે પ્રકૃતિ માટે કંઈક સારું કરશો. તે કોઈ મોટું કામ હોવું જરૂરી નથી, તમે નાની શરૂઆત પણ કરી શકો છો. બસ શરૂઆત કરો. જો તમે આવી પહેલ કરશો તો તમારા આસપાસના લોકોને પણ એવું કરવાનું મન થશે, અને કોને ખબર, કદાચ તેઓ પણ તમારી સાથે જોડાઈ જાય. ધીમે ધીમે તમારા ઘરેથી શરૂ થયેલો આ સફર અન્ય વિસ્તારો સુધી વિસ્તરશે. તેથી આ કાર્ય એક દિવસ માટે ના રાખશો અને અત્યારથી જ શરૂઆત કરો. ઘણીવાર આપણે હંમેશા સંપૂર્ણ ક્ષણની રાહ જોતા રહીએ છીએ, અને એક વાર આ લૂપ હોલમાં ફસાઈ ગયા તો બહાર નીકળવું ખૂબ જ મુશ્કેલ છે. પરંતુ સત્ય એ છે કે જીવન કોઈની રાહ નથી જોતું, તે હમણાં જ થઈ રહ્યું છે, અને તમારા જીવનની આ વાર્તા તમારા જ હાથમાં છે. આ વાર્તા તમારી નાની નાની પસંદગીઓમાં, મિત્રના ફોનમાં, એક કપ કોફીમાં અને અનેક નવા અનુભવોમાં પણ કસે છુપાયેલી છે. આ જ અનપ્લાન્ડ વસ્તુઓ આપણા જીવનમાં એક મહત્વનો ભાગ ભજવે છે, ક્યારેક યાદ બનીને તો ક્યારેક શીખ બનીને. આજે હું તમને એક ચેલેન્જ આપવા માંગુ છું. આ અઠવાડિયે એક એવું કામ કરો જે તમે એક દિવસ માટે બચાવી રહ્યા હતા, અને તમારા ધ્યેયને ભૂલશો નહીં, અને તમારા માપદંડને ક્યારેય નીચે ના લાવો. ગમે તે હોય, મોટું કે નાનું, તેનાથી કંઈ ફરક નથી પડતો. પણ હંમેશા તમારો રસ્તો શોધો, કારણ કે પહોંચવાના ઘણા રસ્તાઓ છે. જો એક સમાપ્ત થાય તો તેનો અર્થ અંત નથી. તેથી પ્રયાસ કરતા રહો. બસ રજા લેતા પહેલા એ જ હળવા અને હકારાત્મક અંદાજમાં ફિલ્મ 3 ઇડિયટ્સનું આ ગીત સાંભળીએ, જેના ગાયક છે સોનુ નિગમ, સ્વાનંદ કિરકિરે અને

આજના કાર્યક્રમમાં સાથ આપવા માટે આભાર. ફરી મળીશું એક નવા વિચાર સાથે. હું પ્રકૃતિ પરમાર હવે તમારી રજા લઉં. આપ સાંભળી રહ્યા હતા યુવા મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ યુવાણી.

0: આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ.
1: અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે. અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી કે કુશલ નેતૃત્વ મેં ઓર માનનીય પ્રશાસક શ્રી પ્રફુલ્લ પટેલજી કે માર્ગદર્શન મેં આધુનિક નમો એરપોર્ટ દમન વિકાસ ઓર કનેક્ટિવિટી કા નયા અધ્યાય લિખ રહા હૈ.
3: અબ 16 જુલાઈ 2026 સે શરૂ હો રહી હૈ દમન દિલ્લી દમન કી નિયમિત હવાઈ સેવા હર સોમવાર ઓર બુધવાર.
2: ઇસકે સાથ હી જલ્દ હી શરૂ હોગી મુંબઈ દમન અહેમદાબાદ હવાઈ સેવા. અબ સફર હોગા ઓર ભી તેજ આસાન ઓર સુવિધાજનક. ઉડ ચલે દમન બઢ ચલે દમન વિકાસ કી નઈ ઉડાન.
3: टिकट बुक करें bookme.alliance air, make my trip, paytm, irctc air और अन्य अधिकृत प्लेटफॉर्म पर.
2: नमो एयरपोर्ट से नई उड़ान, दमन के विकास को नई पहचान. दादरा एवं नगर हवेली और दमन एवं दीव प्रशासन द्वारा जनहित में जारी.

અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે. અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા.

જગજીત સિંહને આપ સાંભળી રહ્યા હતા. ગેર ફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 7:10 થવા આવી છે. સાંભળીશું પ્રાદેશિક સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયા વાંચે છે. મુખ્ય સમાચાર. રાજ્યના તમામ માછીમારોને યાંત્રિક હોડીના ડીઝલ પર પ્રતિ લીટર મહત્તમ 15 રૂપિયા સુધીની વેટ આપવા રાજ્ય સરકારનો નિર્ણય. વર્ષ 2023 સુધીમાં રાજ્ય પોલીસમાં 50,000 ભરતી કરાશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની જાહેરાત. રાજ્યમાં વરસાદના કારણે સર્જાયેલી સ્થિતિને પહોંચી વળવા રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્થિતિની સમીક્ષા કરી. રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું. આજે 59 તાલુકામાં સાર્વત્રિક વરસાદ. દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે ભારે વરસાદની આગાહી. અને મોરબીમાં યોજાયેલી ફૂટબોલ સ્પર્ધામાં રાજકોટ, વડોદરા, સુરત અને જામનગરની ટીમનો સેમીફાઇનલમાં પ્રવેશ. સમાચાર વિગતવાર. રાજ્યના તમામ માછીમારોને યાંત્રિક હોડીમાં ઉપયોગમાં લેવાતા ડીઝલ પર પ્રતિ લીટર મહત્તમ 15 રૂપિયા સુધીના મૂલ્ય વર્ધિત કર વેટ રાહત અપાશે. આ સાથે હોડીની 20 મીટરની મર્યાદા નાબૂદ કરવામાં આવી છે. ગાંધીનગરમાં રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, આ નિર્ણયથી રાજ્યની 18,000થી વધુ યાંત્રિક હોડીને લાભ થશે. તેમણે વેટ રાહત મેળવવા હોડીની રિયલ ક્રાફ્ટ પોર્ટલ પર નોંધણી અને માછીમારોના પરવાના મેળવવાના બાકી હોય તો તે પૂર્ણ કરવા અનુરોધ કર્યો છે.
1: 20 મીટર લંબાઈ ધરાવતી જે બોટો છે, એટલે કે 20 થી નીચે, એમને જ આ ડીઝલ સબસિડીનો લાભ મળતો હતો. હવે પછી આ નિર્ણય થઈ હતી, 20 મીટરથી વધારે લંબાઈ ધરાવતી બોટોને પણ રાજ્યભરમાં બોટ ધારકોને, ફિશરમેનોને એમનો લાભ મળવાનો છે. ફિશિંગ બોટની નોંધણી એ રિયલ ક્રાફ્ટ પોર્ટલ પર થયેલી હોવી જોઈએ અને બોટ પાસે માન્ય ફિશિંગ લાયસન્સ પણ હોવું જોઈએ. મારી વિનંતી છે કે હજી પણ જે લોકો પાસે નથી એ લોકો આ પ્રકારની નોંધણી કરાવીથી એમને પણ એનો લાભ રાજ્યની સરકાર આપવા માંગે છે.
0: આ ઉપરાંત મંત્રીમંડળની બેઠકમાં રાજ્યમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારના રાહત અને બચાવ કાર્યની વિગત રજૂ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે સુરત અને વલસાડની મુલાકાત લઈ વરસાદની સ્થિતિનો તાગ મેળવશે. આ ઉપરાંત શ્રી પટેલે રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહન માટેના ચાર્જિંગ સ્ટેશન માટેની નીતિ બનાવવા મુખ્ય સચિવને સૂચના આપી હોવાનું શ્રી વાઘાણીએ ઉમેર્યું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વર્ષ 2023 સુધીમાં પોલીસ વિભાગમાં 50,000 ભરતી કરવાની જાહેરાત કરી. ગાંધીનગરમાં 449 નવનિયુક્ત બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરના નિમણૂક પત્ર એનાયત સમારોહને સંબોધતા શ્રી સંઘવીએ કહ્યું, ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે તમામ જિલ્લા પોલીસ વડામથકના મેદાન ખુલ્લા મુકાયા છે, જ્યાં ઉમેદવારો શારીરિક કસોટીની તૈયારી કરી શકશે.
2: છેલ્લા 5 વર્ષમાં 15,653 મહિલા કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે. 2008થી હમણાં સુધી 1,00,000 જેટલા યુવાનોને પોલીસ વિભાગમાં જોડાયા છે અને આવનારા દિવસોમાં 13,500 જેટલી જગ્યાઓ પર ભરતી ઓલરેડી ચાલુ છે. 2033 સુધી બીજા 50,000થી વધારે યુવાનો ગુજરાત પોલીસમાં ભરતી કરવાનું પ્લાનિંગ આપણે આગળ વધારી રહ્યા છે.
0: પોરબંદરમાં ભારતીય નૌકાદળનું ડ્રોન તૂટી પડ્યું હોવાના અહેવાલ છે. પ્રાથમિક માહિતી મુજબ ધરમપુર ગામ નજીક નેસ વિસ્તારમાં ઉડાન દરમિયાન ટેકનિકલ ખામી અને નિયંત્રણ ગુમાવતા અનમેન્ડ એરિયલ વ્હીકલ જમીન પર પટકાયું હતું. સુરક્ષા સંસ્થાઓએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી

0: જરૂરી પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરી છે. ઘટનાની જાણ થતાં જ નૌકાદળના અધિકારીઓ, પોલીસ અને અગ્નિશમન દળની ટુકડી ઘટના સ્થળે પહોંચી હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. બનાસકાંઠામાં ડીસાના ડાવસ ગામમાં રાજ્યના પ્રથમ મહાવન કવચ પરિયોજનાનો પ્રારંભ કરાયો. બનાસ નદીના કિનારે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માળીએ પરિયોજનાનો શુભારંભ કરાવતા કહ્યું, પહેલા તબક્કામાં મિયાવાકી પદ્ધતિથી 25 પ્રજાતિના 10,000 છોડ સાથે કુલ 2 લાખથી વધુ છોડનું વાવેતર કરાશે. તેમણે મહાવન કવચ પર્યાવરણ સંરક્ષણ, જૈવ વિવિધતા સંશોધન અને ઇકો ટુરિઝમ માટે મહત્વનું કેન્દ્ર બનશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો. પોરબંદરના સુપ્રસિદ્ધ માધવરાયજી મંદિરના બીજા તબક્કાના વિકાસ કાર્યોનો પ્રારંભ કરાયો. તે અંતર્ગત મંદિરમાં દરિયા કિનારો સીધો જ જોઈ શકાય તેવી જગ્યા, ભોજન કરી શકાય અને વાહન પાર્ક કરી શકાય તેવી જગ્યા સહિતની સુવિધા કરાશે. આ ઉપરાંત માર્ગ પહોળા અને મંદિર સુધી એપ્રોચ રોડ એટલે કે મુખ્ય માર્ગને જોડતો માર્ગ તૈયાર કરાશે. રાજ્ય સરકાર દ્વારા અંદાજે 43,72,00,000 રૂપિયાના ખર્ચે આગામી 2 વર્ષમાં આ કાર્ય પૂર્ણ કરાશે. ઉલ્લેખનીય છે કે ભગવાન શ્રીકૃષ્ણ અને માતા રૂકમિણીજીના લગ્ન થયા હતા તેવું માધવપુરનું શ્રીકૃષ્ણ રૂકમણી યાત્રાધામ હવે વૈશ્વિક ફલક પર જગમતું થશે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ભાવનગર રેલવે મંડળ દ્વારા વેરાવળથી હરિદ્વાર 1 મહિનાની સાપ્તાહિક ટ્રેન સેવા શરૂ કરવામાં આવી. વેરાવળથી દર મંગળવારે બપોરે 4:05 આ ટ્રેન ઉપડશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. રાજ્યમાં વરસાદના કારણે સર્જાયેલી સ્થિતિને પહોંચી વળવા રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોન પર વાત કરીને રાજ્યમાં ભારે વરસાદ, પાણી ભરાવાની પરિસ્થિતિ, રાહત અને બચાવ કામગીરી તથા લોકોની સલામતી સુનિશ્ચિત કરવા અંગે ચર્ચા કરી. શ્રી શાહે કહ્યું, કેન્દ્ર સરકાર રાજ્યમાં વરસાદની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે અને સરકાર સાથે સતત સંપર્કમાં છે. કેન્દ્ર સરકાર દ્વારા શક્ય તમામ રાહત અને સહાય પૂરી પાડવાની પણ શ્રી શાહે ખાતરી આપી. રાજ્યમાં વરસાદનું જોર ઘટતા સાંજે 6 વાગ્યા સુધીમાં 59 તાલુકામાં સામાન્ય વરસાદ થયાના અહેવાલ છે. દરમિયાન દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહીને પગલે વલસાડમાં તંત્ર સતર્ક થયું. વલસાડ જિલ્લામાં મધુબન બંધના 10 પૈકી 8 દરવાજા 4 મીટર સુધી ખોલીને 50,679 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું. ડાંગમાં અનરાધાર વરસાદને લીધે સાપુતારા માર્ગ પર ભેખડ ધસી પડતા તંત્ર દ્વારા કાટમાળ હટાવાયો. તેમજ પૂર્ણા, અંબિકા, ખાપરી અને ગીરા નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી તો જિલ્લાના 29 જેટલા માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે. તાપીમાં પણ નદીઓમાં પાણીની સારી આવક થતાં વાલોડની વાલ્મીકી નદી 2 કાંઠે વહી રહી છે. જ્યારે વાલોડ ગામમાંથી સમરચારી ફળિયાને જોડતા કોઝવે પર પાણી ભરાતા લોકોને 2 કિલોમીટર ફરીને જવું પડી રહ્યું છે. ભાવનગરના મહુવામાં પણ સૌથી વધુ 1.5 ઇંચ જેટલો વરસાદ થયો છે. દરમિયાન સુરતમાં 18 કલાકથી પણ વધુ સમય પછી પણ હજી પણ અનેક જગ્યાએ પાણી ભરાયેલા છે. સરથાણા શ્યામધામથી ગઢપુર માર્ગ પર કમર સુધીના પાણી ભરાયા છે. બચાવ કાર્ય કરવા આવેલી અગ્નિશમન દળની ગાડી પણ આ વરસાદી પાણીમાં ફસાઈ ગયાના અહેવાલ છે. પંચમહાલમાં પાવાગઢ ડુંગર પર માંચીથી રેવા પથના પગથિયા માર્ગે મહાકાળી માતાજીના મંદિર તરફ રાત્રે 10 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી પદયાત્રીઓની અવરજવર પર પ્રતિબંધ મુકાયો છે. વરસાદના કારણે ભેખડ ધસી જવાની સંભાવનાને પગલે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે પટેલ દ્વારા આગામી 6 સપ્ટેમ્બર સુધી પ્રતિબંધ માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું. એશિયાના સૌથી મોટા સુરતના કાપડ બજારના ભોયરામાં વરસાદી પાણી ભરાતા મોટા પાયે નુકસાન થયાના અહેવાલ છે. વેપારીઓએ સવારથી દુકાનોમાં રહેલા પાણી અને કાદવને બહાર કાઢીને સાડીને સૂકવવા મૂકી છે. આ અંગે સુરતમાં કાપડ ઉદ્યોગ અને વેપારીઓનું પ્રતિનિધિત્વ કરતા મુખ્ય મંડળ ફોસ્ટાના મહામંત્રી દિનેશ કટારિયાએ વધુ માહિતી આપી.
1: ऐसी बरसात होने की वजह से किसी को मौका मिला नहीं कि वो अपनी खुद की माल जब्ती कर सके। ऐसे में अंडरग्राउंड बेसमेंट जो होते हैं मार्केटों में, उन बेसमेंटों में बड़े पैमाने पे पानी आया है। इवन खाड़ी ने भी वो भी

0: पानी ने बैक मारा है, तो वो भी गंदा पानी भी मार्केटों के अंदर घुसा है, उससे लाखों नहीं करोड़ों का नुकसान हुआ है।
1: રાજ્યમાં આવતીકાલથી વરસાદનું જોર ઘટી શકે છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ કહ્યું, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળ પર આવતીકાલે ભારે વરસાદની સંભાવના છે.
2: अगले दो दिन तक गुजरात राज्य है उसमें कई स्थानों पर से लेकर अधिकांश स्थानों पर गुजरात क्षेत्र में, खासकर दक्षिण गुजरात क्षेत्र में बारिश की संभावना है। सौराष्ट्र में भी कुछ एक स्थानों पर बारिश की संभावना है, तो क्योंकि ये वेलमार्ट लो अभी मध्य प्रदेश पे है, इनके प्रभाव से यहाँ पे इक्का दुक्का स्थानों पर भारी बारिश हो सकती है, और जो बहुत भारी बारिश है वो साउथ गुजरात तक सीमित है।
1: મોરબીમાં યોજાયેલી સબ જુનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટમાં રાજકોટ, વડોદરા, સુરત અને જામનગરની ટીમ સેમીફાઇનલમાં પહોંચી છે. ગુજરાત રાજ્ય ફૂટબોલ સંગઠન દ્વારા આયોજિત આ સ્પર્ધામાં છેલ્લા દિવસે આજે પહેલી મેચમાં રાજકોટે મોરબી અને સુરતે કચ્છને પરાજય આપ્યો. આજની છેલ્લી મેચમાં જામનગરની ટીમે સંજના મેનિયા અને જાંબુચા ડાયાના બે બે ગોલ તથા ઉર્મિલા ધોરિયાના એક ગોલની મદદથી અમદાવાદની ટીમને 5-0 હરાવી અપસેટ સર્જ્યો હતો. હવે આવતીકાલે રાજકોટ અને સુરત વચ્ચે પહેલી તથા જામનગર અને વડોદરા વચ્ચે બીજી સેમીફાઇનલ મેચ રમાશે, જ્યારે 10 તારીખે ફાઇનલ મેચ રમાશે. અમદાવાદમાં કાલુપુરની ગોસ્વામી હવેલીના 16મી પેઢીના આચાર્ય અને હવેલી સંગીતના વિદ્વાન આચાર્ય રણછોડલાલજી ગોસ્વામીની ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન યુવા પુરસ્કાર 2025 માટે પસંદગી થઈ છે. સંસ્કૃતિ મંત્રાલય હેઠળ કાર્યરત સંગીત નાટક અકાદમી દ્વારા વર્ષ 2024-25 માટે તેમને આ પુરસ્કારથી સન્માનિત કરાશે. આ સાથે જ 550 વર્ષ જૂની હવેલી સંગીત પરંપરાને રાષ્ટ્રીય સન્માન મળ્યું હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યના તમામ માછીમારોને યાંત્રિક હોડીના ડીઝલ પર પ્રતિ લીટર મહત્તમ 15 રૂપિયા સુધીની વેટ રાહત આપવા રાજ્ય સરકારનો નિર્ણય. વર્ષ 2033 સુધીમાં રાજ્ય પોલીસમાં 50,000 ભરતી કરાશે, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની જાહેરાત. રાજ્યમાં વરસાદના કારણે સર્જાયેલી સ્થિતિને પહોંચી વળવા રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્થિતિની સમીક્ષા કરી. રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું. આજે 59 તાલુકામાં સાર્વત્રિક વરસાદ. દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે ભારે વરસાદની આગાહી. અને મોરબીમાં યોજાયેલી ફૂટબોલ સ્પર્ધામાં રાજકોટ, વડોદરા, સુરત અને જામનગરની ટીમનો સેમીફાઇનલમાં પ્રવેશ. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
3: ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. કાર્યક્રમ સાંભળતા સૌ ખેડૂત મિત્રોને પિંકી દમણિયાના નમસ્કાર. મિત્રો, આજના ખેતી વિષયક કાર્યક્રમ અંતર્ગત ચોમાસાની ઋતુમાં પશુને થતા રોગો અને તેને અટકાવવાના પગલાં એ વિશે ડૉક્ટર જીતેન્દ્રભાઈ બાલવાણીની ધર્મિષ્ઠા પટેલે લીધેલી મુલાકાત આપ સાંભળશો.
4: શ્રોતા મિત્રો, ચોમાસાની ઋતુ શરૂ થઈ છે. ખેડૂતો માટે તો આ ખૂબ મહત્વની ઋતુ છે. ખાસ કરીને ખેડૂત મિત્રો પશુઓ પણ પાળતા હોય છે, અને આ પશુઓને ચોમાસા દરમિયાન કેટલીક કાળજી રાખવી ખૂબ જરૂરી બને છે. ચોમાસા દરમિયાન લીલોચારો ઘણા મોટા પ્રમાણમાં મળી રહેતો હોય છે, જેથી કેટલાક પશુપાલકો પોતાના પશુઓને લીલોચારો વધારે પ્રમાણમાં ખવડાવતા હોય છે, અને જેનાથી ઘણીવાર રોગ જીવાતો પણ આવતા હોય છે. ચોમાસાની ઋતુ દરમિયાન રોગ જીવાતોનું પ્રમાણ ઘણું વધારે હોય છે. પશુ જ્યારે રોગ જીવાતમાં સપડાય ત્યારે પશુપાલકને ઘણી બધી મુશ્કેલીઓ આવતી હોય છે. કેટલીકવાર પશુપાલકે પોતાના જાનવરને ગુમાવવાનો પણ વારો આવે છે. તો શ્રોતા મિત્રો, આજે આપણે આ ચોમાસાની ઋતુમાં કયા રોગ જીવાતો આવે છે અને પશુપાલક પોતાના પશુને કઈ રીતે બચાવી શકે એ વિશે જાણીએ. આજે આપણી સાથે ખેરગામ તાલુકાના ખેરગામના પશુ ચિકિત્સક અધિકારી શ્રી ડૉક્ટર જીતેન્દ્રભાઈ બાલવાણી ઉપસ્થિત છે. તો આપણે એમની પાસેથી ચોમાસાની ઋતુમાં પશુને થતા રોગ જીવાતો અને તેને અટકાવવાના પગલાં અંગેની માહિતી મેળવીએ. તો

0: પૂરતા પ્રમાણમાં હવા અને સૂર્યપ્રકાશ મળી રહે તે આવશ્યક છે. આમ થવાથી પશુ રહેઠાણની ભેજની માત્ર પ્રમાણસર રાખી શકાય છે. જો પશુ આવાસમાં ભેજનું પ્રમાણ વધી જાય તો શ્વાસનતંત્રમાં ન્યુમોનિયા જેવા રોગો થાય છે. ઉપરાંત ભેજવાળા વાતાવરણમાં અન્ય ચેપી રોગોનું પણ ઉપદ્રવ વધતો હોય છે. માટે ખાડા ખાબોચિયાવાળા પાણી ભરાઈ ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને DDT નો છટકાવ પણ કરવો જોઈએ.
1: હવે ડોક્ટર સાહેબ, ચોમાસા દરમિયાન ખોરાકની વાત કરીએ તો પશુને કેવા પ્રકારનો ખોરાક આપવો જોઈએ અને કેટલી માત્રામાં આપવો જોઈએ?
0: ચોમાસા દરમિયાન જાનવરોને ખોરાકનું આયોજન ખૂબ જ કાળજી માંગી લે છે. ચોમાસાની ઋતુમાં ધ્યાનમાં લઈને પૂરતા પ્રમાણમાં દાણ, કપાસિયા, પાપડી વગેરે ખરીદી લેવા અને વ્યવસ્થિત ભેજમુક્ત વાતાવરણમાં ભરી રાખવા. જો આવા ખોરાક વરસાદના સમયમાં ભીંજાય અથવા પલળે તો તેમાં ફૂગ અને અન્ય જીવાણુ વૃદ્ધિ પામે છે. ફૂગના વિષદ્રવ્ય જાનવરને પાચનતંત્ર નબળું બનાવે છે અને આવા ખોરાક સેવનથી જાનવર બીમાર પડે છે. આ ઉપરાંત આ ઋતુમાં પશુઓ માટે જરૂરી સૂકાચારાનું સંગ્રહ આગાઉથી કરી લેવું જોઈએ અને એવી રીતે પૂરતા જથ્થામાં સુરક્ષિત જગ્યાએ સંગ્રહી રાખવી જોઈએ. ચાલુ ચોમાસામાં સૂકાચારાની અછત અને ઊંચા ભાવ એ મોટી સમસ્યા નીવરે છે. ચોમાસાની ઋતુ દરમિયાન લીલો ઘાસચારો, જે ખરેખર જાનવરને આરોગ્ય માટે યોગ્ય નથી, પશુ રહેઠાણમાં કોઈ જગ્યાએ પાણીનો ભરાવ ન થાય તે માટે અગાઉથી ચોમાસા પહેલાં આયોજન કરી રહેઠાણની ગટર, કુંડી વગેરે સાફ કરીને ચોખ્ખી કરવી, પશુઓના છાપરું અને ભોયતળિયું પણ વ્યવસ્થિત કરી તેમાં પાણી ન ભરાય તેવું આયોજન કરવું.
1: હવે ચોમાસા દરમિયાન રસીકરણની વાત કરીએ તો રસીકરણ વિશેની અમારા મિત્રોને માહિતી આપશો?
0: રસીકરણ એ ખૂબ જ અગત્યની વસ્તુ છે, પશુપાલકોએ પશુઓ માટે કરાવવું જોઈએ. હવે રસીકરણ ચોમાસા પહેલાં એક ગળસૂંધો અને એક ગાંઠિયો તાવ, એ બે રસીકરણ સરકાર દ્વારા કરવામાં આવે છે, જે આપણે પશુપાલકોએ નોંધ લેવી કે નજીકના પશુ દવાખાનામાં જઈને એની માહિતી લેવી અને પોતાના પશુને રસીકરણ કરાવી લેવું જોઈએ.
1: આ વિયાણ સમયે કયા પ્રકારની એમને તકલીફ થતી હોય છે જણાવશો?
0: પશુઓમાં મોટાભાગના રોગ ચોમાસા ઋતુ દરમિયાન થતા હોય છે, જેના લીધે પશુપાલકને ઘણું નુકસાન વેઠવું પડે છે. પશુમાં વિયાણના દર ચોમાસામાં વધતું હોય છે, તેથી જો ચોમાસા દરમિયાન પશુની સારી સાર સંભાળ અને દેખરેખ રાખવામાં આવે તો વિયાણ પહેલાં અને વિયાણ પછી થતી ઘણી બીમારીઓ અટકાવી શકાય છે. આપણે ચોમાસા દરમિયાન થતી બીમારીઓ જેવી કે ગળસૂંધો, મેલી ન પડવી, માટી ખસી જવી, સુવા રોગ, કીટોસિસ અને બાવલાના રોગ વિશે જાણકારી મેળવીશું. તો સૌ પ્રથમ મિત્રો, પહેલો રોગ ચોમાસામાં જે છે ગળસૂંધો. ગળસૂંધો એક રોગ છે જે પાસ્ચ્યુરેલા મલ્ટોસિડા નામના ઓર્ગેનિઝમ બેક્ટેરિયાથી થાય છે. આ રોગમાં જાનવરને બહુ જ પીડા થાય છે. આ રોગમાં ગળા પર સોજો આવે છે, નાકમાં શરદી થઈ જાય છે, મોઢામાંથી લાળ પાડે છે અને જાનવરને ખૂબ જ તાવ આવે છે. આ રોગને અટકાવવા માટે આપણે રસીકરણ કરાવવું જોઈએ.
1: ડોક્ટર સાહેબ, આ મેલી ના પડવી એ પણ એક તકલીફ હોય છે, તો એમાં કઈ રીતે ખેડૂતો એની સમસ્યાને નિવારી શકે?
0: મેલી ન પડવી એ પણ એક ખૂબ અગત્યનો રોગ બની ગયો છે, આજકાલ પશુપાલકો માટે બહુ ચિંતાનો વિષય બની ગયો છે. મેલી ન પડવાના કારણો બહુ બધા હોય છે. પહેલાં તો આપણે વાત કરીશું કે મેલી કેટલા સમયમાં પડી જવી જોઈએ. નોર્મલી 2-20 કલાક સુધીમાં જો મેલી પડી જાય તો એ નેચરલી મેલી પડેલી કહેવાય. જો એના પછી ન પડે તો આપણે આપણા પશુ દવાખાનામાં નજીકના જઈને ડૉક્ટર પાસેથી જઈને મેલી પડાવડાવી જોઈએ. મેલી ન પડવાના બહુ બધા કારણો છે. પશુપાલક મિનરલ મિક્સર ન આપતા હોય, વિટામિન એની ડેફિશિયન્સી હોય, કેલ્શિયમની ડેફિશિયન્સી હોય, વિયાણમાં કંઈક તકલીફ પડી હોય, વિયાણમાં બચ્ચાને ખેંચવું પડ્યું હોય, તો આ બધા કારણો છે જેનાથી મેલી નથી પડતી. એની સાથસાથ બીજા રોગ જોવા મળે છે, જે છે માટી ખસી જવી. હવે માટી ખસી જાય છે એ પણ બહુ બધા કારણો છે એના, જેમ કે બચ્ચાને વિયાણમાં તકલીફ પડતી હોય છે અથવા તો કેલ્શિયમની ડેફિશિયન્સી થઈ જાય છે, મિનરલ મિક્સરની ડેફિશિયન્સી થઈ જાય છે. જો પશુ કબજિયાતની તકલીફ રહેતી હોય તો માટી ખસી જવાની શક્યતા રહેલી હોય છે. તેથી કબજિયાત નિવારણ માટે વિલાયતી મીઠું ખવડાવવું જોઈએ. જે પશુમાં આ સમસ્યા રહેતી હોય તેમની બેઠક વ્યવસ્થા એવી કરવી જોઈએ કે જેથી શરીરનો પાછળનો ભાગ ઊંચો રહે ને પશુને યોની દ્વાર ફરતે ઈઢોણી બાંધવી જોઈએ.
1: હવે ડોક્ટર સાહેબ, આ મિલ્ક ફીવરના રોગ વિશેની માહિતી આપશો?
0: મિલ્ક ફીવર, વિયાણ પછીના 72 કલાક પછી કેલ્શિયમનું પ્રમાણ શરીરમાં ઘટી જાય છે ત્યારે ગાય તરત જ બેસી પડે છે. તો પશુપાલકને એવું લાગે છે કે આપણી ગાય થાકી ગઈ છે વિયાણ પછી એટલે બેસી પડી છે, પણ મિત્રો એવું નથી હોતું. એ શરીરમાં કેલ્શિયમ ઘટી જવાના કારણથી પોતે ગાય બેસી જાય છે અને એ રોગને નિયંત્રણ કરવા માટે તમારે પ્રોપર પ્રમાણમાં એનું મિનરલ પાવડર, કેલ્શિયમ ને એ બધું ખવડાવવું જોઈએ.

0: ના છેલ્લા અઠવાડિયામાં તમારે કેલ્શિયમ બિલકુલ બંધ કરી દેવું જોઈએ, અને જો ભાતના પુરેઠિયા શેરડીની ચીમડી ને એવું ખવડાવતા હોય તો એ શેરડીની ચીમડી ને ભાતના પુરેઠિયાની સાથે સાથે તમારે કેલ્શિયમ પણ આપવું જોઈએ. કારણ કે ભાતના પુરેઠિયા અને શેરડીની ચીમડીમાં ઓક્ઝાલેટ નામનું એક તત્વ આવેલું હોય છે, એ શરીરના કેલ્શિયમને લઈ લે છે અને એ છાણ વડે શરીરનું કેલ્શિયમ નીકળી જાય છે. એ કારણોથી મિલ્ક ફીવરના ચાન્સીસ પણ વધારે હોય છે. તો જો મિત્રો તમારા ગાયમાં મિલ્ક ફીવર જોવા મળે વિયાણ પછી 72 કલાકમાં જો ગાય બેસી જાય, તો યાદ રાખો કે આને મિલ્ક ફીવર થયેલું હોઈ શકે છે. જો મિલ્ક ફીવર થાય તો તુરંત જ નજીકના પશુ દવાખાનામાં જઈને પશુ ડૉક્ટરની સારવાર લેવી જોઈએ. મિલ્ક ફીવરમાં ચિહ્નો ગાય તરત જ 72 કલાક પછી બેસી પડે છે, ગાય ઠંડી પડી જાય છે. પહેલાં એના જે માંસ હોય છે ત્યાં એને વહી જેવી ચડે છે, પછી આડી પડી જાય છે, અને પછી ત્રીજા સ્ટેજમાં એ પોતાનું ડોકું ના પેટ ઉપર નાખીને બેસી જાય છે. અને મિલ્ક ફીવરમાં બિલકુલ તાવ હોતો નથી, બિલકુલ શરીરના નોર્મલ ટેમ્પરેચરથી તાવ ઘટી જાય છે અને ગાય કે ભેંસ ઠંડી પડી જાય છે.
1: ડોક્ટર સાહેબ, ચોમાસા દરમિયાન બીજો એક રોગ છે ખરવા મોવાસા, તો આ રોગ કઈ રીતે આવે છે અને એના ચિહ્ન અને એની સમસ્યાને કઈ રીતે નિવારી શકાય એ વિશેની માહિતી આપશો?
0: ખરવા મોવાસા રોગ, ફૂટ એન્ડ માઉથ રોગ કે ખરવાના ટૂંકા નામથી ઓળખવામાં આવે છે. આ રોગ પ્રચલિત હોવાથી ગ્રામ્ય સ્તરે પણ બધા પશુપાલકોને તેનાથી વાકેફ હોય છે. આ રોગ પ્રત્યે પશુપાલક વિશેષ ધ્યાન આપતા નથી, કારણ કે આ રોગ પશુના મૃત્યુ થવાની સંભાવના ઓછી છે. પરંતુ એક વાત અહીંયા નોંધવા જરૂરી છે કે આ રોગ આર્થિક રીતે ખૂબ જ નુકસાનકારક છે. આ વાયરસથી થતો ચેપી રોગ છે. વાયરસ અનેક સબ ટાઈપ છે. ભારતમાં ઓ, એ, સી અને એશિયાવન મુખ્ય છે, જેમાં અત્યારના સમયમાં ઓ વિશેષ જોવા મળે છે. આ રોગને ફેલાવવા માટે રોગિષ્ઠ પ્રાણીને દુષ્ટી, ચારો, પાણી, દાણ, લાળ તથા હવા જવાબદાર છે. આ રોગ માટેના વાયરસ પશુને શરીરમાં મુખ્ય નાક કે ગુદાના માર્ગ દાખલ થાય છે. આ રોગના પ્રમાણ દેશી ગાયોની સરખામણીએ સંકર ગાયોમાં વધુ જોવા મળે છે. રોગની શરૂઆતમાં પશુને 102 થી 105 ડિગ્રી ફેરેનહાઇટ જેટલો સખત તાવ આવે છે. મોઢામાંથી ખૂબ જ લાળ પડે છે અને સમય જતાં જીભ પર, હોઠની અંદર ભાગે તથા પગના ખરીએ વચ્ચે ફોલ્લા પડે છે. આ રોગગ્રસ્ત પશુને ખાવાથી તથા ચાલવામાં ખૂબ જ તકલીફ પડે છે. પશુને ખોરાક ઘટી જાય છે. દૂધાળા પશુને દૂધ 25 થી 60% સુધી ઘટી જાય છે. પશુ ગાભણ હોય તો તરવાઈ જવાની પૂરેપૂરી શક્યતા રહેલી હોય છે. આ રોગની સારવારમાં રોગી પશુઓના મોઢા અને પગને 1% લાલ દવા પોટેશિયમ પરમંગનેટના સોલ્યુશનથી ધોવો જોઈએ. પગના ચાંદા પર એન્ટીસેપ્ટિક લોશન લગાડવું જોઈએ. મોઢાના ચાંદા પર બોરિક એસિડ અને ગ્લિસરીનની પેસ્ટ લગાડવી જોઈએ. બધા પશુઓને નિયમિત રસી મુકાવી જોઈએ. જે વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળે તે વિસ્તારના તંદુરસ્ત પશુઓને પણ રસી મુકાવી જોઈએ. રોગની સંભાવના ધરાવતા તમામ પશુઓને 6 મહિને 1 વાર ખરવા મોવાસાની રસી આપવી જોઈએ. સામાન્ય રીતે જૂન જુલાઈ માસમાં અને નવેમ્બર ડિસેમ્બર રસી મુકાવી જોઈએ. આ રસી મૂક્યા પછી 7 થી 20 દિવસની અંદર રસીની અસર થઈ જાય છે. વાછરડાઓમાં 4 મહિનાની ઉંમરે પ્રથમ રસી આપવી જોઈએ અને બીજી રસી 5 મહિને આપવી જોઈએ. ત્યારબાદ 6 મહિને 1 વાર ડોઝ આપવો જોઈએ.
1: હવે ડોક્ટર સાહેબ, મસ્ટાઇસિસનો રોગ એ શું છે એના વિશેની વિસ્તારથી માહિતી અમારા મિત્રોને આપશો?
0: આ રોગ ખેડૂતને આર્થિક રીતે ખૂબ જ નુકસાન કરતા છે. આંચળના રોગ ચોમાસાની ઋતુમાં વધારે જોવા મળે છે. આ રોગ બેક્ટેરિયાથી થાય છે. આ રોગમાં બાવલા ઉપર એકાએક સોજો આવે છે, તેમજ એ ભાગ ગરમ લાગે છે. આંચળમાંથી દૂધને બદલે ચીકણું પ્રવાહી કે પરું નીકળે છે. કોઈ વાર લોહી પડે છે. કેટલીક વખતે દૂધ છાશ જેવું નીકળે છે. દૂધમાં ફોદા નીકળે છે. દૂધના ઉત્પાદન તેમજ ગુણવત્તા પણ ઘટાડો થાય છે. આંચળ અને બાવલાના ભાગે કઠણ થઈ જાય છે. પશુને બાવલાના ભાગે સોજો આવવાથી દુખાવો થાય છે, તેથી દૂધ દોહન વખતે પશુ તોફાન કરે છે. ઘણીવાર બાવલાના ભાગે વધુ પડતો સોજો આવવાથી પશુને ઉઠબેસ કરવામાં તથા ચાલવામાં પણ તકલીફ પડે છે. શરીરનું તાપમાન વધી જાય છે. આ રોગને અટકાવવા માટે દૂધ દોહનાર વ્યક્તિને પોતાના હાથ તથા પશુના આંચળને જંતુનાશક દ્રવ્યથી સાફ કરીને જ દોહવું જોઈએ. મશીનથી દૂધ નીકળતા પહેલાં આંચળને આયોડિન લગાવી જોઈએ. ત્યારબાદ સ્વચ્છ પાણીથી સાફ કરીને જ મશીન લગાડવું જોઈએ. અંગૂઠા બહાર રાખીને મુઠ્ઠી બંધ કરીને દૂધને દોવું જોઈએ. તંદુરસ્ત પશુને પ્રથમ દોહન કરવું જોઈએ. રોગવાળા પશુને છેલ્લા દોહન જોઈએ તથા તેનું દૂધ વપરાશમાં લેવું જોઈએ નહીં. આંચળની બીમારીમાં ખરાબ દૂધ જમીન પર ન પડતા અલગ વાસણમાં લઈ યોગ્ય નિકાલ કરવો જોઈએ. દૂધ દોહન બાદ પશુને થોડા સમય ઊભો રાખવો જોઈએ, જેથી કરીને આંચળનું મુખ બંધ થઈ જાય અને જીવાણુઓને પ્રવેશ અટકાવી શકાય. તેથી પણ જો આ રોગ ના અટકી શકે તો નજીકના પશુ દવાખાનામાં જઈને ડૉક્ટરની મુલાકાત લેવી જોઈએ.

0: ડોક્ટર સાહેબ, આ ડ્રાય કાઉ થેરાપી શું છે એના વિશે જણાવશો?
1: હવે જેમ કે મસ્ટાઇટિસની આપણે વાત કરી, મસ્ટાઇટિસ પશુઓને બહુ જ હેરાન કરતો એવો એક રોગ છે જેનાથી દૂધમાં સખત ઘટાડો જોવા મળે છે. તો આને આપણે એક રીતે અટકાવી શકીએ છીએ, જે નવી સાયન્ટિફિક મેથડ આવેલી છે જેને કહેવાય છે ડ્રાય કાઉ થેરાપી. ડ્રાય કાઉ થેરાપી એટલે કે જ્યારે ગાયનું દૂધ આપણે છોડી દઈએ છેલ્લા 2 મહિના, તો એ દરમિયાન ગાય વસુકેલ કહેવાય, તો એ વસુકેલ દરમિયાન પણ એના આંચળ ઉપર આપણે ધ્યાન નથી રાખતા. તો જ્યારે છેલ્લું દૂધ આપણે એનું છોડીએ છેલ્લા દિવસે, ત્યારે દરેક આંચળમાં એક એક ટ્યુબ લગાડી અંદર છોડી દેવાની હોય છે, જે ટ્યુબ એને 60 દિવસ સુધી એના આંચળને રક્ષક આપશે, એમાં મસ્ટાઇટિસના ચાન્સીસ 90% સુધી ઘટાડી શકશે, અને બીજા વેતરમાં પણ મસ્ટાઇટિસના ચાન્સીસ 90% સુધી ઘટી જાય છે. તો આ ડ્રાય કાઉ થેરાપી માટે જે ટ્યુબ અવેલેબલ માર્કેટમાં છે એ છે સ્પેક્ટ્રામાસ ડીસી, કેપ્રાવિન ડીસી, આ બધી અમુક પ્રકારની ટ્યુબ આવે છે, એ ટ્યુબ તમે ખેડૂત મિત્રો ચડાવી શકો છો.
0: ડોક્ટર સાહેબ, જ્યારે ગાય વીઆઈ છે તો ત્યારે કયા પ્રકારની કાળજી ખેડૂત મિત્રોએ રાખવાની હોય છે જણાવશો?
1: ગાયનું વિયાણ થાય એટલે પશુપાલકો બહુ જ ખુશ થઈ જતા હોય છે. તો સૌથી પહેલું કાળજી જે આપણે રાખવી જોઈએ એ છે કે જ્યારે પણ વિયાણ થાય ત્યારે જે બચ્ચું આવે એની સૌથી પહેલાં જે નાળ હોય છે એ નાળને 3 સેન્ટીમીટર ઉપરથી કાપીને એને નીચે ચોખ્ખી દોરી બાંધીને અને ત્યાં નીચે ટિંચર આયોડિન લગાડી દેવું જોઈએ, તેથી કે એને જે નાળના રોગ છે એ બધા ન થઈ શકે. ને સૌથી પહેલાં વિયાણ પછી બચ્ચાના નાકમાંથી મોઢામાંથી બધું જે ચીકણું પ્રવાહી છે એ બધું કાઢી દેવું જોઈએ, તેથી જેને શ્વાસોશ્વાસમાં તકલીફ ના પડે. ને વિયાણ પછીના તરત જ 1/2 કલાકની અંદર જ એને ખીરું, જે માતાનું પહેલું દૂધ આવે, એ શરીરના વજનના 10% જેટલું પીવડાવવું જોઈએ, અને આને 8 કલાકે રિપીટ કરવું જોઈએ. આ ખીરું બહુ જ આવશ્યક છે બચ્ચા માટે, કારણ કે એમાં એની રોગપ્રતિકારક શક્તિ સૌથી વધારે રહેલી હોય છે. પછી છે કે બચ્ચામાં ઝાડા, સફેદ ડાયરિયાના ચાન્સીસ સૌથી વધારે હોય છે, તો આ ખીરું પીવડાવવાથી એને એનામાં પણ રાહત મળી શકે છે. બીજું કે સૌથી પહેલાં વિયાણ થયા પછી બચ્ચાનું ઉંમર જ્યારે 10-15 દિવસની થાય ત્યારે એને સાયપ્રાઝિન નામના લિક્વિડથી ડીવોર્મિંગ કરાવવું જોઈએ, પછી 3 મહિને એને ડીવોર્મિંગ કરાવવું જોઈએ.
0: ડોક્ટર સાહેબ, આ નાના વાછરડાને કૃમિની તકલીફ થાય તો ત્યારે કયા પ્રકારની કાળજી રાખવી જોઈએ?
1: નાના વાછરડાને કૃમિની તકલીફ બહુ જ આવશ્યક રીતે જોઈ શકાય છે, પશુપાલકોને એ પણ બહુ હેરાન કરતી પરિસ્થિતિ છે. તો નાના વાછરડાઓને સૌથી પહેલાં ખીરું પીવડાવવું જોઈએ, જેનાથી એની ઇમ્યુનિટી, પોતાની રોગપ્રતિકારક શક્તિ વધી શકે. અને બીજું કે જ્યારે 10-15 દિવસની ઉંમર બચ્ચાની થાય ત્યારે એને પાઇપ્રાઝિન નામના લિક્વિડથી એને ડીવોર્મિંગ કરાવવું જોઈએ, પછી 3 મહિને, પછી એના પછી 4 મહિને, 6 મહિને અને 12 મહિને એલ્બેન્ડાઝોલ નામના બોલસથી ડીવોર્મિંગ કરાવવું જોઈએ.
0: ડૉક્ટર જીતેન્દ્રભાઈ, આપે અમારા મિત્રોને ચોમાસાની ઋતુમાં પશુને થતા રોગ જીવાતો અને તેને અટકાવવાના પગલાં વિશેની જે મહત્વની જાણકારી આપી તે બદલ આપનો આભાર.
1: આભાર.
2: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ચોમાસાની ઋતુમાં પશુને થતા રોગો અને તેને અટકાવવાના પગલાં એ વિશે ડૉક્ટર જીતેન્દ્રભાઈ બાલવાણીની ધર્મિષ્ઠા પટેલે લીધેલી મુલાકાત. અને હવે સાંભળીએ ફાલ્ગુની પાઠકના સ્વરમાં ગીત.

મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ફાલ્ગુની પાઠકના સ્વરમાં ગીત, અને હવે સાંભળીશું મનહર ઉદાસના સ્વરમાં ગઝલ.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગાયક કલાકાર મનહર ઉદાસના સ્વરમાં ગઝલ. મિત્રો, મોસમ અંગેની જાણકારી મેળવીએ. હવામાન વિભાગ તરફથી મળતી માહિતી અનુસાર ગુજરાત રાજ્ય પર 5 સિસ્ટમ સક્રિય થતાં વધુ વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી કરી છે. સાથે જ માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. આ કાર્યક્રમના પ્રસ્તુતકર્તા હરેશ પટેલ.
1: બસ હવે થોડીક ક્ષણોમાં આપ દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત થતા ગુજરાતી સમાચાર સાંભળશો.

0: નમસ્કાર. આકાશવાણી સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયાની 3 દિવસની સફળ મુલાકાત પૂર્ણ કર્યા પછી ઓસ્ટ્રેલિયા જવા રવાના થયા. પ્રધાનમંત્રીએ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ સાથે યોગ કરતામાં યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ પ્રંબાનંદ મંદિરની મુલાકાત લીધી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનની પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરીને તમામ શક્ય સહાયની ખાતરી આપી. કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે સારા વરસાદને કારણે વરસાદની અછત ધરાવતા જિલ્લાઓની સંખ્યા 262થી ઘટીને 178 થઈ. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઈરાન સાથે સંઘર્ષનો અંત લાવવા માટે થયેલો કરાર હવે અસરકારક નથી અને ફિફા વિશ્વકપ માટે ક્વાર્ટર ફાઇનલમાં 8 દેશોની ટીમો ભાગ લેશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયાની 3 દિવસની સફળ મુલાકાત પૂર્ણ કર્યા પછી ઓસ્ટ્રેલિયા જવા રવાના થયા છે. ઓસ્ટ્રેલિયાની તેમની 3 દિવસની મુલાકાત દરમિયાન શ્રી મોદી મેલબોર્નમાં તેમના સમકક્ષ એન્થોની અલ્બેનીસ સાથે 3જા ભારત ઓસ્ટ્રેલિયા વાર્ષિક સમિટમાં ભાગ લેશે. બંને નેતાઓ વચ્ચે ચર્ચામાં મહત્વપૂર્ણ ખનીજો, સાયબર સુરક્ષા ક્ષેત્ર, પુરવઠા શૃંખલા, સ્થિતિસ્થાપકતા, ઉભરતી ટેકનોલોજી અને અન્ય ક્ષેત્રોમાં સહયોગને આવરી લેવા આવશે. પ્રધાનમંત્રી મોદી ભારત ઓસ્ટ્રેલિયા મુખ્ય કાર્યકારી અધિકારી ફોરમમાં પણ ભાગ લેશે, જ્યાં તેઓ બંને દેશોના ટોચના ઉદ્યોગપતિઓના મેળાવડાને સંબોધિત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ પ્રબોવો સુબિયાન્તો સાથે યોગ કરતામાં યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ પ્રંબાનંદ મંદિરની મુલાકાત લીધી. પરંપરાગત સંગીત વાદ્યો અને શાસ્ત્રીય નૃત્યની મધુર ધૂન સાથે પ્રધાનમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું. શ્રી મોદીએ મુખ્ય શિવ મંદિરમાં પ્રાર્થના કરી અને ભારત ઇન્ડોનેશિયા સહયોગ હેઠળ ચાલી રહેલા સંરક્ષણ કાર્યની સમીક્ષા કરી. પ્રધાનમંત્રી મોદીએ આ મુલાકાતને ઊંડો આધ્યાત્મિક અને યાદગાર અનુભવ ગણાવ્યો. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે પુનઃસ્થાપન પ્રોજેક્ટ બંને દેશોના લોકો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે.
1: યોગ્ય કાર્તા કે ઇસ ભવ્ય મંદિર કોમ્પ્લેક્સ અબ જબ હમ પુનર્નિર્માણ કા કામ કરને જા રહે હૈ ઓર યે યુનેસ્કો કા વર્લ્ડ હેરિટેજ હૈ દુનિયા કે દૂર દૂર ક્ષેત્રો મેં કહીં પર ભી જાએ હમેં કહીં ન કહીં ભારત કે સાંસ્કૃતિક વિરાસત કે દર્શન હોતે હૈ યે પૂરે સાઉથ ઇસ્ટ એશિયા કા દૂસરા સબસે બડા હમારી વિરાસત કી પહેચાન હૈ.
0: આ પ્રસંગે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ પ્રબોવોએ કહ્યું કે પ્રંબાનંદ ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે સદીઓ જૂના સભ્યતાના સંબંધનું પ્રતીક છે. તેમણે મંદિર સંકુલના સંરક્ષણ અને પુનઃસ્થાપનમાં ભારતના સમર્થન બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે કુવૈતના ક્રાઉન પ્રિન્સ શેખ સબાહ અલ ખાલિદ અલ સબાહ સાથે મુલાકાત કરી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી જયશંકરે જણાવ્યું કે તેમણે ક્રાઉન પ્રિન્સને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે ભારત અને કુવૈત વચ્ચે દ્વિપક્ષીય સહયોગને આગળ વધારવા માટે ક્રાઉન પ્રિન્સની પ્રતિબદ્ધતાની પણ પ્રશંસા કરી. વિદેશમંત્રીએ ખાડી ક્ષેત્રમાં વિકાસ પર પોતાના વિચારો આદાન પ્રદાન કરવા બદલ તેમનો આભાર પણ માન્યો.

0: ગૃહમંત્રી અમિત શાહે આજે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ સાથે દેશના મુખ્ય વિમાની મથક પર મુસાફરોની સુવિધાઓ, સુરક્ષા વ્યવસ્થા અને ઇમિગ્રેશન પદ્ધતિની સમીક્ષા કરી. બેઠક દરમિયાન શ્રી શાહે તમામ વિમાની મથક પર સ્વચાલિત એક્સ રે ટ્રે રિટર્ન પદ્ધતિના તબક્કાવાર સ્થાપનનો નિર્દેશ આપ્યો. ગૃહમંત્રીએ જણાવ્યું કે 2027 સુધીમાં તમામ રાજ્ય મુખ્યાલયોમાં વિદેશી પ્રાદેશિક નોંધણી કચેરીઓ કાર્યરત થવી જોઈએ. તેમણે એ પણ નિર્દેશ આપ્યો કે અગરતલા અને જેવર વિમાની મથક પર અધિકૃત ઇમિગ્રેશન ચેકપોઇન્ટ શક્ય તેટલી વહેલી તકે કાર્યરત કરવામાં આવે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી અને તેમને શક્ય તમામ કેન્દ્રીય સહાયની ખાતરી આપી. શ્રી શાહે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે રાજ્યમાં ભારે વરસાદ અને પૂર અંગે વાત કરી. શ્રી શાહે મુખ્યમંત્રીને ખાતરી આપી કે કેન્દ્ર સરકાર આ કટોકટીનો સામનો કરવા માટે મહારાષ્ટ્ર સરકારને શક્ય તમામ સહાય પૂરી પાડશે. ગૃહમંત્રીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પણ રાજ્યમાં ભારે વરસાદ અને પાણી ભરાવતી ઉભી થયેલી પરિસ્થિતિ અંગે વાત કરી અને કેન્દ્ર સરકારની શક્ય તમામ સહાયની ખાતરી આપી. દરમિયાન કેરળના મુખ્યમંત્રી વીડી સતીશને એક સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વાયનાડ આપત્તિ અંગે તેમની સાથે ફોન પર વાત કરી હતી. તેમણે કહ્યું ગૃહમંત્રીએ ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો. હવામાન વિભાગે દેશના મધ્ય અને પૂર્વીય ભાગોમાં ભારે વરસાદ અને વીજળી પડવાની શક્યતા વ્યક્ત કરતા ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હરિયાણા, ચંદીગઢ અને હિમાચલ પ્રદેશમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. આગામી 2-3 દિવસમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું સમગ્ર દેશમાં આગળ વધવાની ધારણા છે. દરમિયાન ત્રિપુરામાં હવામાન વિભાગે આજે પશ્ચિમ ખોવાઈ, ધલાઈ અને ગોમતી જિલ્લાઓમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તો ગુજરાત રાજ્યમાં વરસાદનું જોર ઘટતા સાંજે 6 વાગ્યા સુધીમાં 59 તાલુકામાં સામાન્ય વરસાદ થયાના અહેવાલ છે. દરમિયાન દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ આગાહીના પગલે વલસાડમાં તંત્ર સતર્ક બન્યું છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં દેશના વિવિધ ભાગોમાં સારો વરસાદ પડ્યો છે, જેના કારણે વરસાદની અછત ધરાવતા જિલ્લાઓની સંખ્યા 262થી ઘટીને 178 થઈ ગઈ છે. અલનિનોની સંભવિત અસરથી સમીક્ષા માટે નવી દિલ્હીમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં બોલતા ચૌહાણે જણાવ્યું કે જૂનમાં 33% વરસાદની ખાદ નોંધાઈ હતી, પરંતુ જુલાઈમાં આ ખાદ ઘટીને 24% થઈ ગઈ છે.
1: जुलाई की अच्छी बारिश से बोनी की संभावनाएं बढ़ गई है. अब बोनी और तेजी से होगी. कल तक 350,85,000 हेक्टेयर में बोनी हुई है. मानसून में देरी के कारण तुअर, सोयाबीन और कपास पर थोड़ा प्रतिकूल बोनी पर प्रभाव पड़ा है. अब किसानों को यह सलाह दी जा रही है कि इनकी जगह मक्का, बाजरा और मूंग जैसी फसल जो कम समय में आ जाती है उनकी बुआई को प्राथमिकता दें.
0: સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABDને ફોલો કરશો. અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર તણાવ વધ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઈરાન સાથે સંઘર્ષનો અંત લાવવા માટે થયેલો કરાર હવે અસરકારક નથી. તેમણે કહ્યું કે તેમને હાલમાં ઈરાન સાથે વાટાઘાટો કરવાની કોઈ ઈચ્છા નથી. રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે તુર્કીની રાજધાની અંકારામાં નાટો સમિટ દરમિયાન યોજાયેલ પત્રકાર પરિષદમાં આ નિવેદન આપ્યું હતું. તેમનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે હોર્મુઝ સમુદ્ર ધુનીમાં 3 તેલ ટેન્કર પર હુમલા બાદ તણાવ વધ્યો. અગાઉ ઈરાને બંદર શહેર મહશહર હોર્મોઝન પ્રાંતમાં અમેરિકાના લશ્કરી થાણા ઉપર મિસાઇલ અને ડ્રોન હુમલા કરીને બદલો લીધો હતો. ફિફા વિશ્વકપ માટે ક્વાર્ટર ફાઇનલમાં 8 દેશોની ટીમો ભાગ લેશે. ફ્રાન્સ, મોરોક્કો, નોર્વે, ઇંગ્લેન્ડ, સ્પેન, બેલ્જિયમ, આર્જેન્ટિના અને સ્વિટ્ઝરલેન્ડે 16 રાઉન્ડ જીતીને છેલ્લા 8માં પોતાનું સ્થાન બનાવ્યું છે. નોકઆઉટ સ્ટેજ હવે નિર્ણાયક તબક્કામાં પ્રવેશ કરે છે, જેમાં દરેક ટીમ સેમીફાઇનલમાં સ્થાન મેળવવાનું લક્ષ્ય રાખે છે. ફ્રાન્સ શુક્રવારે પ્રથમ ક્વાર્ટર ફાઇનલમાં મોરોક્કોનો સામનો કરશે. મેચ 1:30 વાગે શરૂ થશે, જ્યારે સ્પેન શનિવારે 12:30 વાગે બેલ્જિયમ સામે ટકરાશે. સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયે જણાવ્યું છે કે દેશભરમાં 23 કરોડથી વધુ લોકો નશામુક્ત ભારત અભિયાનમાં અત્યાર સુધીમાં જોડાયા છે. આમાં 7 કરોડ 81 લાખથી વધુ યુવાનો, 5 કરોડ 24 લાખ મહિલાઓ અને 17 લાખથી વધુ

0: શૈક્ષણિક સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. દિલ્હીના રોહિણી સેક્ટર 16 વિસ્તારમાં આજે સાંજે એક ઇમારત ધરાશયી થઈ છે. દિલ્હી ફાયર સર્વિસના જણાવ્યા અનુસાર કાટમાળ નીચે 4-5 લોકો દટાયા હોવાની શંકા છે. એનડીઆરએફની બે ટીમો પણ બચાવ અને રાહત કામગીરીમાં તહેનાત છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયાની 3 દિવસની સફળ મુલાકાત પૂર્ણ કર્યા પછી ઓસ્ટ્રેલિયા જવા રવાના. પ્રધાનમંત્રી ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ સાથે યોગકાર્તામાં યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ પ્રંબાનંદ મંદિરની મુલાકાત લીધી. કેન્દ્રીય ગૃહમંત્રી શાહે ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનની પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરીને તમામ શક્ય સહાયની ખાતરી આપી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.
1: आइए सुने कार्यक्रम हवा महल.